વિવિધ ભારતી વડોદરાની પ્રસારણ યાત્રાના સાથી શ્રોતા મિત્રો સુપ્રભાત. આપે ટ્યુન કર્યું છે 93.9 મેગાહર્ટ્ઝ પર વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. આજે રવિવાર, શક સંવત 1948ના વૈશાખ માસની 20મી તિથિ, એટલે કે તારીખ 10 મે 2024. અત્યારે સવારના 5:58

થવા આવી છે. વિવિધ ભારતીની આજની પ્રસારણ યાત્રામાં આપ સૌ શ્રોતા મિત્રોનું હું નીલાંબરી હાર્દિક અભિવાદન કરું છું. તો આવો પ્રસારણ યાત્રાનો આરંભ કરીએ મંગલ સુરાવલીથી.

0: સૌની માટે સામાજિક સુરક્ષા અટલ પેન્શન યોજના મોદીજી નો સંકલ્પ.
1: યોજના ઉન નૌજવાનો કે લીએ હૈ તાકી આપ જબ 60 સાલ કે હોંગે આપકો કભી કિસી કે સહારે કી જરૂરત ના પડે આપ અપના બુઢાપા ભી ગૌરવ કે સાથ બિતા સકો.
0: અત્યાર સુધીમાં 8,85,00,000 થી વધુ લાભાર્થીઓ આ યોજનામાં જોડાયા છે. જો તમારી ઉંમર 18-40 વર્ષની વચ્ચે હોય તો માસિક અટલ પેન્શન સહિત યોજનાના 3 ગેરંટીડ લાભ વિશે જાણવા માટે તમારી બેંક શાખાનો સંપર્ક કરો.
2: EH શોર્ટ ને

5 થી 7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.

0: સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સોમનાથ અમૃત પર્વની ઉજવણી અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસની ગુજરાતની મુલાકાતે. સોમનાથમાં પહેલીવાર મંદિર ઉપર આવતીકાલે 11 તીર્થોના જળથી કુંભાભિષેક. વાયુસેના દ્વારા સૂર્યકિરણ એર શો ખાસ આકર્ષણનું કેન્દ્ર બનશે. કચ્છના લખપતના દરિયાકાંઠેથી જુદા જુદા સ્થળોએથી કુલ 30 જેટલા ચરસના પેકેટો મળ્યા. અમદાવાદ સહિત રાજ્યમાં કાળઝાળ ગરમીની આગાહી. આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને 77 રનથી હરાવ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે. પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં જણાવ્યા મુજબ અત્યારે શ્રી મોદી આજે રાત્રે જામનગર ખાતે આવશે, જ્યાં લાલ બંગલો સર્કલ ખાતે તેમનું સ્વાગત કરવામાં આવશે. અહીં રાત્રિ રોકાણ કર્યા બાદ બીજા દિવસે શ્રી મોદી સવારે સોમનાથ જશે, જ્યાં તેઓ સોમનાથ મંદિરના પુનઃનિર્માણની 75મી વર્ષગાંઠ પ્રસંગે આયોજિત અમૃત મહોત્સવના ભાગરૂપે આયોજિત ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેશે. તેઓ વિશેષ મહાપૂજામાં ભાગ લીધા બાદ કુંભ અભિષેક અને ધ્વજારોહણ વિધિમાં પણ ભાગ લેશે. પ્રધાનમંત્રી સોમવારે વડોદરા ખાતે સરદાર ધામ લોકાર્પણ કરશે અને જાહેરસભાને સંબોધશે. તેઓ સરદાર ધામ પરિસરની મુલાકાત પણ લેશે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શરૂ થયેલા સોમનાથ અમૃત પર્વ 2026ની ઉજવણી થઈ રહી છે. આ પર્વ સાથે સોમનાથ ક્ષેત્રમાં અનેક ઇતિહાસ પણ રચાવા જઈ રહ્યા છે. પુનઃનિર્મિત સોમનાથ મંદિરના શિખર પર પહેલીવાર 11 તીર્થોના જળથી કુંભાભિષેક કરવામાં આવશે. સોમનાથ અમૃત પર્વ 2026ના વિશેષ અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સોમનાથ આવી રહ્યા છે. શ્રી મોદી સવારે સોમનાથ મહાદેવની મહાપૂજા કરશે. આ દરમિયાન મંદિર બહાર ક્રેનથી વિશાળ કુંભ 90 મીટર ઊંચાઈ પર મંદિરના શિખર સુધી લઈ જવાશે. બ્રાહ્મણો પણ આ કુંભની સાથે જ રહેશે. 11 તીર્થોના પવિત્ર જળ ભરેલા આ કુંભથી મંત્રોચ્ચાર સાથે શિખર પર અભિષેક કરવામાં આવશે. આ અંગે તીર્થ પુરોહિત સોમપુરા બ્રાહ્મણ સમાજના પ્રમુખ હેમલ ભટ્ટે જણાવ્યું કે પુનઃનિર્મિત સોમનાથ મંદિરના ઇતિહાસમાં પહેલીવાર શિખર પર કુંભાભિષેક કરવામાં આવશે.
1: અમૃત મહોત્સવ મેં 11 તારીખ કો સોમનાથ ટ્રસ્ટ કે અધ્યક્ષ હમારે દેશ કે યશસ્વી વડાપ્રધાન ઓર વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ મોદીજી યહાં પધારને વાલે હૈ. અનેક ધાર્મિક કાર્યક્રમો કા આયોજન કિયા ગયા હૈ. તારીખ 8 સે 12 તારીખ તક 5 દિન કા યે અમૃત મહોત્સવ કિયા જાયેગા. 9 તારીખ સે હોમાત્મક મહારુદ્ર કા પ્રારંભ હુઆ હૈ, ઉસકા પૂર્ણાહુતિ 11 તારીખ કો હોને જા રહા હૈ. ઉસી પૂર્ણાહુતિ મેં હમારે યશસ્વી વડાપ્રધાન મોદીજી ઉપસ્થિત રહેને વાલે હૈ.
0: સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સોમનાથ અમૃત પર્વ 2026નું આયોજન કરવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સોમનાથ મુલાકાત અને મંદિરના 55 વર્ષની ઉજવણી દરમિયાન ભારતીય વાયુસેના દ્વારા આવતીકાલે 6 ફાઇટર જેટ સાથે સૂર્યકિરણ એર શો યોજાશે. ફાઇટર જેટ દ્વારા આકાશમાં ટ્રાયકલર સ્મોક ટ્રેલ, કલર સ્મોક, લૂપ્સ એન્ડ રોલ્સ, ક્લોઝ ફોર્મેશન, ડાયમંડ ફોર્મેશન સહિત હવાઈ કરતબો બતાવવામાં આવશે. સૂર્યકિરણ એર શો દરમિયાન આશરે 800-900 કિલોમીટર પ્રતિ કલાકના ઝડપથી આ ફાઇટર જેટ ઉડાન ભરશે. ફાઇનલ એર શો પહેલા આજે સવારે 11 વાગ્યાથી સૂર્યકિરણની ટીમ દ્વારા રિહર્સલ પણ કરવામાં આવશે. સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સોમનાથ મંદિર આધ્યાત્મિકતા અને ટકાઉ પર્યટનના વૈશ્વિક કેન્દ્રમાં વિકસિત થતી તેની આધુનિક સફરના 55 વર્ષની ઉજવણી કરી રહ્યું છે, જેને લઈ શ્રી મોદી સોમનાથ અમૃત પર્વની ઉજવણી કરવા માટે સોમનાથ આવી રહ્યા છે. આ સાથે જ સોમનાથ મંદિર ભારતનું પ્રથમ નેટ ઝીરો મંદિર બનવાનું લક્ષ્ય પણ રાખી રહ્યું છે, જે અંતર્ગત મિશન લાઇફ પહેલ હેઠળ સોમનાથ મંદિર ફૂલોના કચરાને ખાતરમાં અને પ્લાસ્ટિકના કચરાને પેવર બ્લોકમાં રૂપાંતરિત કરીને ટકાઉપણામાં નવા ધોરણો સ્થાપિત કરી રહ્યું છે. આધુનિક ગટર શુદ્ધિકરણ પ્લાન્ટ, વરસાદી પાણીના સંગ્રહ પ્રણાલીઓ અને મિયાવાકી જંગલો દ્વારા સોમનાથ ટ્રસ્ટ નેટ ઝીરો કાર્બન ફૂટપ્રિન્ટ તરફ આગળ વધી રહ્યું છે. વંદે ભારત એક્સપ્રેસ અને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જેવી સુવિધા સાથે દર વર્ષે દેશ અને દુનિયાભરમાંથી 97 લાખથી વધુ ભક્તો સોમનાથની મુલાકાત લે છે. કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના હસ્તે રમણેચી ખાતે અંતરિયાળ જંગલ વિસ્તારમાં ફરજ બજાવતા સ્ટાફના રહેણાંક માટે અંદાજીત 2 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલી ટ્રાન્ઝિટ હોસ્ટેલ સુવિધાનું લોકાર્પણ કરવામાં આવ્યું, તેમજ આંબરડી સફારી પાર્ક ખાતે નવનિર્મિત લેપર્ડ મોટ કેજની વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે મંત્રીએ કહ્યું કે આ સુવિધાથી વન કર્મચારીઓ અને તેમના પરિવારોની સુખાકારીમાં વધારો થશે, તેમજ કર્મચારીઓ વધુ કાર્યક્ષમતાથી કામ કરશે. મંત્રીએ વનકર્મી બીટ ગાઈડ અને ગ્રામજનો સાથે પણ સંવાદ કર્યો હતો.
2: વન વિભાગના જે ફ્રન્ટલાઈન સ્ટાફ છે, ગાર્ડ અને ફોરેસ્ટર માટેના અને 8 જેટલા વન પરિવારના જે ફ્રન્ટલાઈન

0: સાથે કે પરિવાર સાથે આ જગ્યાએ નિવાસ કરી શકશે અને એને કારણે એના પરિવારની સુખ સુવિધામાં તો વધારો થશે, પરંતુ એને પોતાની જે ફરજ છે એ પણ વધારે કાર્યક્ષમતાથી બજાવી શકશે.
1: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_News_ABD ને ફોલો કરશો. અબડાસા અને લખપત તાલુકાના દરિયાકાંઠેથી ફરી એકવાર મોટા પ્રમાણમાં બિનવારસી ચરસના પેકેટો મળી આવ્યા હતા. શનિવાર એક જ દિવસમાં જુદા જુદા સ્થળેથી કુલ 30 જેટલા ચરસના પેકેટો મળી આવ્યા હતા, જેની અંદાજીત કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 18 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. આ ઉપરાંત અબડાસાના લુણા ટાપુ પરથી એક ડ્રોન વિમાનનું પાંખિયું પણ મળી આવતા સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની છે. મળી આવેલા પેકેટો પ્લાસ્ટિકના બે કોથળામાં છુપાવવામાં આવ્યા હતા અને તેનું વજન આશરે 24 કિલોગ્રામ જેટલું હતું. કોસ્ટગાર્ડ દ્વારા 20 પેકેટ ચરસની કિંમત 12 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. તેવી જ રીતે લખપત તાલુકાના બકલ ટાપુ વિસ્તારમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને પણ એક કોથળામાંથી 10 જેટલા ચરસના પેકેટો બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા. રાજ્યમાં ફરી એકવાર ગરમીનો કહેર વધવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી 7 દિવસ માટેની આગાહીમાં અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં હીટવેવની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદમાં આજે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે 6 દિવસ માટે ઓરેન્જ એલર્ટ રહેશે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 6 દિવસ દરમિયાન અંગ્ધ જાળતી ગરમીનો અનુભવ થશે. હાલ રાજ્યમાં વાતાવરણ શુષ્ક રહેવાની શક્યતા છે. નોર્થ ઇસ્ટ રાજસ્થાન વિસ્તારમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય બનતા તાપમાનમાં વધારો થવાની શક્યતા હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે વ્યક્ત કરી છે.
2: आने वाले 7 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें ड्राई वेदर प्रिवेल करेगा. और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 3 दिनों के लिए मैक्सिमम टेम्परेचर में 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है. उसके बाद मैक्सिमम टेम्परेचर में ज्यादा सिग्निफिकेंट चेंज नहीं होगा. टेम्परेचर की जो रेंज रहेगी लैंड रीजन पे, ये 41 से 44 डिग्री सेल्सियस के आसपास रहने का पूर्वानुमान है आने वाले 7 दिनों के लिए. और जो हीट वेव की वार्निंग है आने वाले 6 दिनों के लिए.
1: આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને 77 રનથી હરાવ્યું. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે પ્રથમ બેટિંગ કરતા ગુજરાત ટાઇટન્સે નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 229 રન બનાવ્યા. કેપ્ટન શુભમન ગીલે 84, જ્યારે સાઈ સુદર્શને 55 રન બનાવ્યા. 230 રનના લક્ષ્યનો પીછો કરતા રાજસ્થાન રોયલ્સ 152 રનમાં ઓલ આઉટ થયું. રાજસ્થાન રોયલ્સ તરફથી રવિન્દ્ર જાડેજાએ સૌથી વધુ 38 રન બનાવ્યા. ગુજરાત ટાઇટન્સ તરફથી રાશિદ ખાને 4 વિકેટ ઝડપી આ બદલ તેમને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરવામાં આવ્યા. આજે લખનૌ સુપર જાયન્ટ્સનો મુકાબલો ચેન્નાઈ સુપર કિંગ્સ સામે થશે. આ મેચ બપોરે 3:30 વાગે શરૂ થશે, જ્યારે બીજી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો મુકાબલો મુંબઈ ઇન્ડિયન્સ સામે થશે. આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. ઇન્ડિયન વેટ લિફ્ટિંગ ફેડરેશન IWLF દ્વારા ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે 11 મે થી 17 મે સુધી એશિયન સિનિયર વેટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપ 2026નું આયોજન કરવામાં આવ્યું છે. આ ચેમ્પિયનશીપનો ઉદઘાટન સમારોહ 12 મે મહાત્મા મંદિર કન્વેન્શન ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા રમતગમત રાજ્યમંત્રી ડોક્ટર જયરામ ગામિતની ઉપસ્થિતિમાં યોજાશે. આ સ્પર્ધામાં 31 દેશોના આશરે 200 રમતવીરો, 200 જેટલા કોચ, સ્ટાફ, પ્રતિનિધિઓ અને મેનેજર સહિત 50 જેટલા આંતરરાષ્ટ્રીય ટેકનિકલ અધિકારીઓ સહિત મહાનુભાવો હાજર રહેશે. રાજ્યભરમાં અધિક માસ નિમિત્તે વિવિધ તીર્થસ્થાનો અને મંદિરોમાં મનોરથનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સુંદરકાંડ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમ પણ યોજાશે. મંદિરોમાં ભક્તોની ભીડ પણ જોવા મળશે, ત્યારે અમદાવાદની 16 ભાગવત વિદ્યાપીઠ કાંઠે ખાતે પણ આ સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. સોમનાથ અમૃત પર્વની ઉજવણી અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 2 દિવસની ગુજરાતની મુલાકાતે. સોમનાથમાં પહેલીવાર મંદિર ઉપર આવતીકાલે 11 તીર્થોના જળથી કુંભાભિષેક. વાયુસેના દ્વારા સૂર્યકિરણ એર શો ખાસ આકર્ષણનું કેન્દ્ર બનશે. કચ્છના લખપતના દરિયાકાંઠેથી જુદા જુદા સ્થળેથી કુલ 30 જેટલા ચરસના પેકેટો મળ્યા. અમદાવાદ સહિત રાજ્યમાં કાળઝાળ ગરમીની આગાહી. આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને 77 રનથી હરાવ્યું. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
3: દેવાદિદેવ મહાદેવનું પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ ભારતની અજેય સભ્યતાનું પ્રતીક. 1000

0: ચાર વર્ષોના વિનાશકારી પ્રહારો છતાં સોમનાથ આજે આપણા આત્મસન્માન અને સાહસની જીવંત પ્રેરણા બનીને અડીખમ ઉભું છે. 75 વર્ષ પહેલા લોખંડી પુરુષ સરદાર પટેલે સંકલ્પ લીધો સોમનાથના નવનિર્માણનો, અને આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ પાવન ભૂમિ ભારતના સાંસ્કૃતિક પુનરુત્થાનનો શંખનાદ કરી રહી છે. આવો સાક્ષી બનીએ આ સ્વર્ણિમ અવસરના, ઉજવીએ સોમનાથની વિરાસતના 75 વર્ષ. 8-11 મે 2026 શ્રી સોમનાથ મંદિર પરિસર, પ્રભાસ પાટણ.
1: इस गीत को संगीत से सजाया है पंकज मलिक ने. फिल्म का नाम यात्रिक.

0: શુદ્ધ અને સ્વાદથી ભરપૂર સ્પાઇરન મસાલા, જે બનાવે દરેક રસોઈને સ્વાદિષ્ટ. 101 વર્ષોથી અમે પીરસીએ છીએ વિશ્વાસ, અને એ જ વિશ્વાસના કારણે લોકોના ઘરોમાં પહોંચે છે ખરો સ્વાદ.
1: સ્પાઇરન મસાલા લાવ્યા છે આકર્ષક ઓફર. 500 ગ્રામ અથાણા સંભાર સાથે મેળવો 100 ગ્રામ ગરમ મસાલા ફ્રી. સ્પાઇરન મસાલા, ગુજરાતનો ખરો સ્વાદ.

નમસ્કાર. આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ટીવીકેના વડા સી જોસેફ વિજય આજે ચેન્નઈમાં તમિલનાડુના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે, જ્યારે એન રંગાસ્વામીને પુડુચેરીના મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરાયા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે હૈદરાબાદમાં 9,400 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. ગુજરાતમાં સોમનાથ અમૃત પર્વની ઉજવણી અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 2 દિવસની મુલાકાતે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે એક ઉચ્ચસ્તરીય બેઠકમાં સંભવિત પૂર અને ગરમીના મોજાની સ્થિતિને પહોંચી વળવા અંગેની તૈયારીઓની સમીક્ષા કરશે અને તાશ્કંદમાં રમાઈ રહેલી એશિયન અંડર 15 અને અંડર 17 એશિયન બોક્સિંગ ચેમ્પિયનશીપની ફાઇનલમાં 9 ભારતીય મહિલા મુક્કેબાજ પહોંચી. સમાચાર વિગતવાર. તમિલનાડુમાં ટીવીકેના વડા સી જોસેફ વિજય આજે સવારે 10 વાગે ચેન્નઈમાં તમિલનાડુના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. પાર્ટીના 9 મંત્રીઓ પણ શપથ લે તેવી શક્યતા છે. રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આરલેકરે 234 સભ્યોના ગૃહમાં 120 ધારાસભ્યોનું સમર્થન મેળવ્યા બાદ વિજયનને મુખ્યમંત્રી તરીકે શપથ લેવા આમંત્રણ આપ્યું હતું. લોકભવનના જણાવ્યા અનુસાર VCK અને IUML પક્ષોએ સમર્થનપત્રો સોંપ્યા છે. બંને પક્ષોના 2 ધારાસભ્યો છે. રાજ્યપાલે વિજયનને 13 મે સુધી વિધાનસભામાં વિશ્વાસમત મેળવવાનો નિર્દેશ પણ આપ્યો છે. દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ એન રંગાસ્વામીને પુડુચેરીના મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કર્યા છે. ઉપરાજ્યપાલ કૈલાશનાથને શ્રી રંગાસ્વામીને કેન્દ્રશાસિત પ્રદેશમાં નવી સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું છે. તેઓ 13 મેના રોજ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. પુડુચેરીના મુખ્યમંત્રી તરીકે આ તેમનો 5મો કાર્યકાળ હશે. 9 એપ્રિલના રોજ યોજાયેલી ચૂંટણીમાં ઓલ ઇન્ડિયા NR કોંગ્રેસના નેતૃત્વ હેઠળના NDA બહુમતી મેળવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કર્ણાટક અને તેલંગાણાની મુલાકાત લેશે. સવારે લગભગ 11 વાગે તેઓ બેંગલુરૂમાં આર્ટ ઓફ લિવિંગ સંસ્થાની સ્થાપનાને 45 વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે આયોજિત સમારોહમાં ભાગ લેશે અને આર્ટ ઓફ લિવિંગ ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે નવનિર્મિત ધ્યાન મંદિરનું ઉદઘાટન કરશે. તેઓ સભાને પણ સંબોધિત કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી હૈદરાબાદ જશે, જ્યાં તેઓ આશરે 9,400 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. શ્રી મોદી હૈદરાબાદ પણજી ઇકોનોમિક કોરિડોરના ભાગરૂપે ગુડેબેલુરુથી મહાબુબનગર સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ 147ના 4 માર્ગીય કાર્યનો શિલાન્યાસ કરશે. તેઓ વારંગલમાં PM મિત્ર પાર્કનું પણ ઉદઘાટન કરશે. આ પાર્ક જેને કાકટિયા મેગા ટેક્સટાઇલ પાર્ક તરીકે પણ ઓળખવામાં આવે છે, જે PM મિત્ર યોજના હેઠળ વિકસાવવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રી સિંધુ હોસ્પિટલનું પણ ઉદઘાટન કરશે, જે એક મુખ્ય આરોગ્ય સંભાળ માળખાગત પહેલ છે, જે હૈદરાબાદમાં એક અત્યાધુનિક મલ્ટી સુપર સ્પેશિયાલિટી કેન્સર હોસ્પિટલ હશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ગુજરાતની 2 દિવસની મુલાકાતે આવી રહ્યા છે. પ્રધાનમંત્રી કાર્યાલયના જણાવ્યા મુજબ શ્રી મોદી આજે રાત્રે જામનગર ખાતે આવશે, જ્યાં લાલ બંગલો સર્કલ ખાતે તેમનું સ્વાગત કરવામાં આવશે. અહીં રાત્રિ રોકાણ કર્યા બાદ બીજા દિવસે શ્રી મોદી સવારે સોમનાથ જશે, જ્યાં તેઓ સોમનાથ મંદિરના પુનઃનિર્માણની 75મી વર્ષગાંઠ પ્રસંગે આયોજિત અમૃત મહોત્સવમાં ભાગરૂપે આયોજિત ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેશે. તેઓ વિશેષ મહાપૂજામાં ભાગ લીધા બાદ કુંભ અભિષેક અને ધ્વજારોહણ વિધિમાં પણ ભાગ લેશે. પ્રધાનમંત્રી સોમવારે વડોદરા ખાતે સરદારધામ લોકાર્પણ કરશે અને જાહેરસભાને સંબોધિત કરશે. તેઓ સરદારધામ પરિસરની મુલાકાત પણ લેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં એક ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરશે, જેમાં સંભવિત પૂર અને ગરમીના મોજાની સ્થિતિનો સામનો કરવા માટે દેશની તૈયારીઓની સમીક્ષા કરશે. આ બેઠક દરમિયાન શ્રી શાહ કેન્દ્ર સરકારની એજન્સીઓની તૈયારીઓનું મૂલ્યાંકન કરશે. પ્રારંભિક ચેતવણી પ્રણાલીઓ, સંસાધનોના ઉપયોગ અને આંતર એજન્સી સંકલનની સમીક્ષા કરશે, જેથી 0 જાનહાનિ અને સંપત્તિને ઓછામાં ઓછું નુકસાન

ન થાય તે પણ જોશે. મંત્રી દેશભરમાં લાંબા ગાળાના પૂર નિવારણ પગલાંની પ્રગતિની પણ સમીક્ષા કરશે, જેમાં મહત્વપૂર્ણ માળખાકીય પ્રોજેક્ટ્સનું રક્ષણ, નદી વ્યવસ્થાપન પહેલ અને આગાહીમાં વૈજ્ઞાનિક પ્રગતિનો સમાવેશ થાય છે. મુખ્ય ધ્યાન કેન્દ્રિત ક્ષેત્રોમાં પૂરની આગાહી અને પ્રારંભિક ચેતવણી પ્રણાલીઓને મજબૂત બનાવવા અને એક સાથે આપત્તિઓનો સામનો કરવા માટે તૈયારીઓ વધારવાનો સમાવેશ થાય છે, ખાસ કરીને પૂર અને ગરમીના મોજાના પડકારોને પહોંચી વળવાનો સમાવેશ કરવામાં આવશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો.

0: ઐતિહાસિક સોમનાથ મંદિર આધ્યાત્મિક પર્યટનના વૈશ્વિક કેન્દ્ર તરીકે 75 વર્ષની ઉજવણી કરી રહ્યું છે. સોમનાથ અમૃત પર્વમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજ ઉપસ્થિત રહેશે. સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે શ્રી મોદીના નેતૃત્વમાં સોમનાથ મંદિર હાલમાં તેના સુવર્ણયુગનો અનુભવ કરી રહ્યું છે. તેના ધાર્મિક મહત્વ ઉપરાંત સોમનાથ મંદિર પર્યાવરણીય સંરક્ષણમાં પણ અગ્રણી તરીકે ઉભરી રહ્યું હોવાનું અમારા સંવાદદાતા અપર્ણા કુંટ જણાવી રહ્યા છે. કેરલમમાં સરકાર રચવા અંગે ચર્ચા કરવા કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતાઓ ગઈકાલે નવી દિલ્હીમાં મળ્યા હતા. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને યોજાયેલી આ બેઠકમાં રાહુલ ગાંધી, કેરલમના પ્રભારી મહાસચિવ દીપા દાસ મુનશી, સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ અને વરિષ્ઠ રાજ્ય નેતાઓ રમેશ ચેન્નીથલા અને વી ડી સતીશન પણ હાજર રહ્યા હતા. પાર્ટીએ જણાવ્યું હતું કે કેરલમના નવા મુખ્યમંત્રી અંગેનો અંતિમ નિર્ણય પાર્ટી પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી લેશે અને ટૂંક સમયમાં નામની જાહેરાત કરવામાં આવશે. તાશ્કંદમાં રમાઈ રહેલી એશિયન અંડર 15 અને અંડર 17 એશિયન બોક્સિંગ ચેમ્પિયનશીપની ફાઇનલમાં 9 ભારતીય મહિલા મુક્કેબાજ પહોંચી છે. અંડર 15 કેટેગરીમાં ભારતની અક્ષિતાએ 30-33 કિલોગ્રામ કેટેગરીમાં કઝાકિસ્તાનની આયઝાન મરાત સામે એકતરફી વિજય મેળવ્યો. અંજીએ 37.5 કિલોગ્રામમાં ઉઝબેકિસ્તાનની સર વિનોઝને 5-0 હરાવી. સોનિયાએ 40 કિલોગ્રામમાં કઝાકિસ્તાનની ડાયનાને 5-0 હરાવી, તો 43 કિલોગ્રામ કેટેગરીમાં તન્વીએ કઝાકિસ્તાનની સેઝીમને એકતરફી મુકાબલામાં હરાવી. 46 કિલોગ્રામમાં હંસિકા અત્રીએ કોરિયાની હુઈ ઇઓનને હરાવી. 58 કિલોગ્રામમાં સુનેનાએ કઝાકિસ્તાનની અરગંદ અબ્દિખાનને હરાવી, તો 61 કિલોગ્રામમાં ભૂમિકાએ ચાઇનીઝ તાઇપેનની ચિયાઓ ચિંગ ચાંગને હરાવી. 64 કિલોગ્રામ કેટેગરીમાં તન્વીએ કઝાકિસ્તાનની યાસ્મિન જુટખાવાને 4-1 હરાવી. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે રિદ્ધિ ઉધાડ.
1: આજના તમામ અખબારોએ બંગાળમાં સુવેન્દુ અધિકારીએ મુખ્યમંત્રી તરીકે લીધેલા શપથ અને તમિલનાડુમાં મુખ્યમંત્રી તરીકે આજે વિજય થલા પદે શપથ લેશે તે સમાચાર વાંચવા મળી રહ્યા છે. દિવ્ય ભાસ્કરનું મુખ્ય શીર્ષક છે સુવેન્દુની માતાએ કહ્યું અરજીકર પીડિતાને ન્યાય આપો. સુવેન્દુએ પ્રથમ બેઠક લો એન્ડ ઓર્ડર પર કરી. વિજયપદ પરિણામના 5 દિવસ બાદ બહુમતી, આજે શપથ. સંદેશની હેડલાઇન છે થલાપતિ વિજય તમિલનાડુના નવા સીએમ બનશે. ગુજરાત સમાચાર પ્રથમ પાને લખે છે અંતે વિજયનો વિજય. તમિલનાડુમાં આજે શપથ, સુવેન્દુ સરકારનો શુભારંભ. બંગાળમાં પહેલીવાર ભાજપનો એકાધિકાર.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ટીવીકેના વડા સી જોસેફ વિજય આજે ચેન્નઈમાં તમિલનાડુના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે, જ્યારે એન રંગાસ્વામીને પુડુચેરીના મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરાયા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે હૈદરાબાદમાં 9,400 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. ગુજરાતમાં સોમનાથ અમૃત પર્વની ઉજવણી અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 2 દિવસની મુલાકાતે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે એક ઉચ્ચસ્તરીય બેઠકમાં સંભવિત પૂર અને ગરમીના મોજાની સ્થિતિને પહોંચી વળવા તૈયારીઓની સમીક્ષા કરશે અને તાશ્કંદમાં રમાઈ રહેલી એશિયન અંડર 15 અને અંડર 17 એશિયન બોક્સિંગ ચેમ્પિયનશીપની ફાઇનલમાં 9 ભારતીય મહિલા મુક્કેબાજ પહોંચી. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.
2: દેવાદિદેવ મહાદેવનું પ્રથમ જ્યોતિર્

0: लिंग श्री सोमनाथ भारतनी अजे सभ्यतानू प्रतीक 1000 वर्षोना विनाशकारी प्रहारो छता सोमनाथ आजे आपणा आत्मसन्मान अने साहसनी जीवंत प्रेरणा बनीने अड़ीखम उभू छे। 75 वर्ष पहला लोखंडी पुरुष सरदार पटेले संकल्प लीधो सोमनाथना नवनिर्माणनो अने आजे माननीय वडाप्रधान श्री नरेन्द्र मोदीना नेतृत्वमां आ पावन भूमि ભારતના સાંસ્કૃતિક પુનરુત્થાનનો શંખનાદ કરી રહી છે। આવો સાક્ષી બનીએ આ સ્વર્ણિમ અવસરના, ઉજવીએ સોમનાથની વિરાસતના 75 વર્ષ। 8-11 મે 2026 શ્રી સોમનાથ મંદિર પરિસર, પ્રભાસ પાટણ।
1: શુદ્ધ અને સ્વાદથી ભરપૂર સ્પાઇરન મસાલા, જે બનાવે દરેક રસોઈને સ્વાદિષ્ટ। 101 વર્ષોથી અમે પીરસીએ છીએ વિશ્વાસ, અને એ જ વિશ્વાસના કારણે લોકોના ઘરોમાં પહોંચે છે ખરો સ્વાદ।
2: સ્પાઇરન મસાલા લાવ્યા છે આકર્ષક ઓફર, 500 ગ્રામ અથાણા સંભાર સાથે મેળવો 100 ગ્રામ ગરમ મસાલા ફ્રી। સ્પાઇરન મસાલા, ગુજરાતનો ખરો સ્વાદ।
3: શ્રોતા મિત્રો, હવે સાંભળીએ સતી સાવિત્રી ફિલ્મનું ગીત લતા મંગેશકરના સ્વરમાં, ગીતકાર ભરત વ્યાસ, સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ।

0: ये है देश का नंबर वन मनोरंजन चैनल विविध भारती। हमारा अगला कार्यक्रम चित्रलोक होगा बस थोड़ी ही देर में।
1: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટ્ઝ પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર। સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ભારત કી ગુંજ, જેના પ્રાયોજક છે
2: અશોકા ધ ગ્રેટ, એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા।
1: એમ કે ફર્નિચર,

0: 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ પાસે, વડોદરા. સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
1: આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
0: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની,
1: યે હૈ આર્ક બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
2: વિડિયો લાઇક કરવાના પૈસા મળશે, સો ઇઝી.
3: ફસાણો,
4: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
5: જાણકાર બનો, સતર્ક રહો.

0: नक्षत्रलोक कार्यक्रम में अब वक्त है कंतराल का।
1: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वीको वज्रदंती, मजेदार नहीं असरदार, भारत का गम एक्सपर्ट।
2: FM બેન્ડ 93.9 મેગાહર્ટ્ઝ પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર વડનેરકર જ્વેલર્સ ટાઈમ। અત્યારે સવારના 8:45 થઈ છે। વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ। વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા।
3: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો। જો તાપમાનમાં સામાન્ય કરતાં 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ। આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપ

રવિન્દ્ર ભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે, જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો, ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો, મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો, આછા રંગના સુતરાઉ કપડાં પહેરો, પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો, છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો, ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો, પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.

0: દેવાદિદેવ મહાદેવનું પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ, ભારતની અજે સભ્યતાનું પ્રતીક. 1000 વર્ષોના વિનાશકારી પ્રહારો છતાં સોમનાથ આજે આપણા આત્મસન્માન અને સાહસની જીવંત પ્રેરણા બનીને અડીખમ ઉભું છે. 75 વર્ષ પહેલા લોખંડી પુરુષ સરદાર પટેલે સંકલ્પ લીધો સોમનાથના નવનિર્માણનો, અને આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ પાવન ભૂમિ ભારતના સાંસ્કૃતિક પુનરુત્થાનનો શંખનાદ કરી રહી છે. આવો સાક્ષી બનીએ આ સ્વર્ણિમ અવસરના, ઉજવીએ સોમનાથની વિરાસતના 75 વર્ષ. 8-11 મે 2026 શ્રી સોમનાથ મંદિર પરિસર, પ્રભાસ પાટણ.
1: શુદ્ધ અને સ્વાદથી ભરપૂર સ્પાઇરન મસાલા, જે બનાવી દરેક રસોઈને સ્વાદિષ્ટ. 101 વર્ષોથી અમે પીરસીએ છીએ વિશ્વાસ, અને એ જ વિશ્વાસના કારણે લોકોના ઘરોમાં પહોંચે છે

0: શ્રોતા મિત્રો, આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર 93.9 MHz પર. સારા ગંડેવી કર જ્વેલર્સ ટાઈમ. અત્યારે સવારના 9:20 થઈ છે. શુકરનું સોનું તો સારા ગંડેવી કરનું જ, સારાનું સોનું સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું. સારા ગંડેવી કર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા.
1: ઉનાળામાં જ્યારે 40 ની ઉપર જાય

0: પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે બધું લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: શુદ્ધ અને સ્વાદથી ભરપૂર સ્પાઇરન મસાલા, જે બનાવે દરેક રસોઈને સ્વાદિષ્ટ. 101 વર્ષોથી અમે પીરસીએ છીએ વિશ્વાસ, અને એ જ વિશ્વાસના કારણે લોકોના ઘરોમાં પહોંચે છે ખરો સ્વાદ.
2: સ્પાઇરન મસાલા લાવ્યા છે આકર્ષક ઓફર. 500 ગ્રામ અથાણા સંભાર સાથે મેળવો 100 ગ્રામ ગરમ મસાલા ફ્રી. સ્પાઇરન મસાલા, ગુજરાતનો ખરો સ્વાદ.
3: ધૂન બનાવી હૈ અનુપમ અમોદ ને.

0: નમસ્કાર, આદાબ. હું છું તમારો દોસ્ત અનમોલ.
1: અને હું છું રોઝી. પાછલા એપિસોડમાં આપણે વાત કરી હતી સ્માર્ટ રિસ્ટબેન્ડ એપ્લિકેશન, ડોક્યુમેન્ટ્સ અને ટ્રેનિંગની.
0: આજે આપણે વાત કરીશું એ પડાવની, જ્યાં તૈયારી કાગળ પરથી નીકળીને પગલું બની જાય છે. આ પડાવ છે એમ્બાર્કેશન, એટલે કે એરપોર્ટનો દિવસ, ઉડ્ડયનનો દિવસ, અને પછી સાઉદી અરેબિયાની ધરતી પર ઉતરવાનો પહેલો દિવસ.
1: કેટલાય હજ યાત્રીઓ માટે આ પહેલી વિદેશ યાત્રા હોય છે. કોઈના માટે આ પહેલી ફ્લાઇટ હોય છે, કોઈના માટે આ પહેલો અનુભવ હોય છે. આટલી મોટી ભીડ વચ્ચે ડિસિપ્લિનમાં ચાલવાનો.
0: હા, એમ્બાર્કેશનનો દિવસ ઘર માટે પણ ખાસ હોય છે અને યાત્રી માટે પણ. ઘરમાં દુઆ થાય છે, વિદાય થાય છે અને આંખોમાં આંસુ પણ હોય છે. પરંતુ યાત્રીના મનમાં બીજી એક તરફ ગભરાટ પણ હોય છે. એરપોર્ટના નિયમો, બેગેજ, બોર્ડિંગ અને સમય પર પહોંચવાનું દબાણ. એમ્બાર્કેશનના દિવસે યાદ રાખો, ડોક્યુમેન્ટ્સ ફોલ્ડર હંમેશા હાથમાં રાખો, જરૂરી દવાઓ હેન્ડબેગમાં રાખો, ભારે સામાન ઓછો રાખો અને નક્કી કરેલી સીમાનું પાલન કરો. પોતાના સમૂહ સાથે રહો અને હેલ્પ ડેસ્કની જાણકારી યાદ રાખો.
2: હજ યાત્રીઓ માટે અલગ કાઉન્ટર બનાવવામાં આવ્યું છે. કૃપા કરીને લાઇનમાં આવો. વૃદ્ધો અને બીમાર યાત્રીઓ માટે વ્હીલચેર ઉપલબ્ધ છે.
3: બેટા, આ મારો બોર્ડિંગ પાસ આ ક્યાં બતાવવાનો છે?
2: સાહેબ, તમે બિલકુલ ફિકર ન કરો. પહેલા તમે આ ફોલ્ડર મને આપો. આ તમારો પાસપોર્ટ, આ વિઝા કોપી અને આ બોર્ડિંગ પાસ. હવે તમે મારી સાથે ચાલો.
3: મારી બેગ પણ અહીં જશે? મને ડર લાગે છે કે ક્યાંક ખોવાઈ ન જાય.
2: સાહેબ, બેગેજ પર ટેગ લાગશે. આ ટેગ નંબર તમારા બોર્ડિંગ પાસ પર પણ હશે. તમે બસ ટેગનું સ્ટીકર તમારી પાસે સંભાળીને રાખો.
3: હા
4: બેટા, મારી દવા, મારું પાણી, હું લાઇનમાં ઉભી નહીં રહી શકું.
2: અમ્મા, તમે બેસી જાઓ, હું વ્હીલચેર બોલાવું છું. તમારી દવા તમારી હેન્ડબેગમાં છે ને?
4: હા બેટા, મારી દીકરીએ કહ્યું હતું કે દવા હાથની બેગમાં જ રાખજે.
2: બહુ સારું કર્યું. હવે તમે આરામથી ચાલો.
1: આજ હોય છે સેવા. ભીડની વચ્ચે પણ ઇન્સાનિયતનો અવાજ. હજ યાત્રાનો સૌથી પહેલો પાઠ એ જ છે કે ભીડમાં પણ શાંતિ રાખવાની હોય છે.
0: યાત્રીઓને એ પણ જણાવવામાં આવે છે કે સિક્યુરિટી ચેક દરમિયાન શું કરવાનું છે. બેલ્ટ, વોચ, ધાતુની વસ્તુઓ, મોબાઈલ બધું નિયમ અનુસાર કાઢવાનું હોય છે. અને જો કોઈ વૃદ્ધ કે બીમાર છે તો સહાયક સ્ટાફ તેની મદદ કરે છે.
5: ડગલા ભરો, સપના જુઓ, સરકાર આવી સાથ આપવા.
1: ઉડાન પછી જ્યારે જહાજ સાઉદી અરેબિયાની ધરતી પર ઉતરે છે ત્યારે યાત્રીના હૃદયમાં એક અલગ હલચલ હોય છે. આ હલચલ ડરની નહીં, શ્રદ્ધાની હોય છે. કારણ કે આ ભૂમિ ઇબાદતની ભૂમિ છે.
0: ઇમિગ્રેશન, લગેજ કલેક્શન, બસોમાં બેસવું અને પછી રોકાવાની જગ્યા સુધી પહોંચવું અને આ આખા તબક્કામાં માર્ગદર્શન બહુ જરૂરી હોય છે.
6: તમામ હજયાત્રીઓ ધ્યાન આપે. તમારું ગ્રુપ બસ નંબર 12 જશે. કૃપા કરીને તમારા ગ્રુપ લીડર સાથે રહો.
3: મારી બેગ બસમાં ક્યાં રાખવામાં આવશે?
7: કરીમ સાહેબ, પહેલા તમે બેસો. બેગ નીચે ડીકીમાં જશે. દરેક બેગનો નંબર નોંધી લેવામાં આવશે. તમે ચિંતા નહીં કરો.
4: મારે ટોયલેટ જવું છે બેટા. બસ ક્યારે ઉપડશે?
6: અમ્મા, ટોયલેટ સામે છે. હું તમારી સાથે ચાલુ છું. તમે ઉતાવળ ન કરો. બસ તમારા વગર નહીં જાય.
4: ખુદા તમને સલામત રાખે.
1: આ નાની નાની મદદ યાત્રીઓ માટે મોટા ભરોસામાં બદલાઈ જાય છે. ઘણા કાફલા પહેલા મદીના પહોંચે છે. મદીના એ શહેર છે જ્યાં મસ્જિદે નબવીનો પડછાયો હૃદય પર ઉતરે છે. ત્યાં પહોંચીને કેટલાય યાત્રીઓની આંખોમાં આંસુ આવી જાય છે.
0: પરંતુ મદીનામાં પણ નિયમો છે. બહાર નીકળવાનો નિયમ, ભોજનનો નિયમ, સમૂહમાં પાછા ફરવું યાને વાપસી, અને સ્વાસ્થ્યનું ધ્યાન, હોટલમાં રૂમ એલોટમેન્ટ, ફૂડ અરેન્જમેન્ટ અને મેડિકલ ડેસ્ક, આ બધું યાત્રીઓને સ્થિરતા આપે છે જેથી તેઓ આરામ કરી શકે.
5: ડગલા ભરો, સપના જુઓ, સરકાર આવી સાથ આપવા.
6: કરીમ સાહેબ, તમારો રૂમ આ તરફ છે. આ તમારી ચાવી છે. આ ભોજનનો સમય છે. જો તબિયત ખરાબ હોય તો મેડિકલ ડેસ્ક નીચે છે.
3: હા.

0: પહેલી વાર લાગે છે કે હું સાચે જ અહીં છું, મદીનામાં.
1: સાહેબ, તમે આરામ કરો, કાલે મસ્જિદ એ નબવી માટે સમૂહ સાથે નીકળીશું. કૃપા કરીને સમયનું ધ્યાન રાખજો.
0: હા બેટા, હું કોશિશ કરીશ કે કોઈને પરેશાની ન થાય.
2: મદીનાની પહેલી રાત માત્ર આરામની રાત નથી હોતી, આ એક એવી જવાબદારીની રાત હોય છે, કારણ કે આગળ મક્કાનો મોટો તબક્કો બાકી હોય છે.
3: હજ યાત્રામાં એક બીજી મહત્વની ભૂમિકા હોય છે હજ ડેપ્યુટેશનિસ્ટની. આ એ લોકો હોય છે જે યાત્રીઓની સહાયતા, વહીવટી વ્યવસ્થા અને કેટલીક વાર મેડિકલ સહાયતામાં પણ સહકાર આપે છે.
2: અને યાત્રીઓને એક ખબર પણ નથી પડતી કે તેમની પાછળ અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય અને હજ કમિટી ઓફ ઇન્ડિયાની કેટલી મોટી ટીમ કામ કરી રહી છે.
3: અને આ જ સેવા હજના અનુભવને સહજ બનાવે છે.
4: બેટા, મારો દીકરો ભારતમાં છે. હું તેને કહેવા માંગુ છું કે હું ઠીક છું. નેટવર્ક મળશે?
5: અમ્મા, તમે અહીં બેસો, હું તમને કોલ કરાવવામાં મદદ કરું છું. તમે બસ તેનો નંબર જણાવો.
4: શુક્રિયા બેટા.
5: લો અમ્મા, તમારા દીકરાને કોલ લાગી ગયો છે, તમે વાત કરો.
4: બેટા અક્રમ, કેવો છે તું? હું અહીં પહોંચી ગઈ છું. અહીં બહુ સારા લોકો છે, બહુ સારી વ્યવસ્થા છે. એમણે ફોન લગાવી આપ્યો. તમે બધા મારી ચિંતા ના કરતા. હું તમારા માટે દુઆ માંગીશ. ઠીક છે બેટા, હવે હું રાખું છું. ખુદા હાફિઝ. તમારો પણ આભાર મારા દીકરા સાથે વાત કરાવવા માટે.
5: શુક્રિયા અમ્મા, તમારી મદદ જ અમારી ફરજ છે.
3: ક્યારેક એક ફોન કોલ પણ સેવા બની જાય છે, કારણ કે તે કોઈ માના દિલને સુકૂન આપે છે. આજના એપિસોડનો સંદેશ બહુ સ્પષ્ટ છે. હજની યાત્રામાં સેવા, અનુશાસન યાને કે શિસ્ત અને સહારો, આ ત્રણ શબ્દો યાત્રીઓની સુરક્ષા અને સુવિધાની ચાવી છે.
2: જ્યારે તમે સમયનું પાલન કરો છો, સમૂહ સાથે રહો છો, ડોક્યુમેન્ટ સંભાળો છો અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખો છો, તો તમે પોતે પણ સુરક્ષિત રહો છો અને બીજા માટે પણ સરળતા બનાવો છો. ઇબાદત પર ધ્યાન કેન્દ્રિત કરવું સરળ બની જાય છે.
3: તો હવે અમને રજા આપો. આગલી કડીમાં આપણે વાત કરીશું મક્કા, ઉમરા અને હજના મુખ્ય અરકાનની, અને જણાવીશું કે ભીડમાં આત્મસંયમ કેવી રીતે તમારી સૌથી મોટી તાકાત બને છે.
2: ત્યાં સુધી
6: નમસ્કાર.

હમણાં આપ સાંભળી રહ્યા હતા અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ મદદ અમારી મંઝિલ તમારી, પ્રસારણ વિવિધ ભારતીના વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: એફએમ બેન્ડ 3.9 મેગાહર્ટ્ઝ પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર પૂજા પ્લસ ટાઈમ. અત્યારે સવારના 9:30 થઈ છે. માત્ર મંગલ મુહૂર્ત નક્કી કરો, દુલે રાજાને અમે સજાવીશું. પધારો અમારા દુલે રાજા ડિપાર્ટમેન્ટમાં. પૂજા પ્લસ રાવપુરા વડોદરા. કાર્યક્રમ આજ કે ફનકાર પ્રસારિત થશે બસ થોડી ક્ષણોમાં.
1: के पास है बेमिसाल हस्तियों का अनमोल खजाना. जरा सुनिए कैसे बना ये गाना.
2: जब मैं गांव के छोटे छोटे बच्चों के साथ धूल मिट्टी में खेला करता था.
1: संगीतकार सचिन देव बर्मल.
2: बहुत ही बूढ़ा किसान एक गीत गाया करता था. वो बूढ़े किसान का गीत मेरे दिल में घर करता गया.

0: विविध भारती पर बहती है सुरों की सरिता। घोलती है आपके जीवन में शास्त्रीयता, बारीकियां रागों की, श्रृंगार सुरों का समय बीता, दौर बदले, कायम है संगीत की मधुर पाठशाला। हर रोज सुबह और शाम 6:45 पर संगीत सरिता सिर्फ विविध भारती पर।
1: FM બેન્ડ 93.9 મેગાહર્ટ્ઝ પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર। ગિરીશભાઈ ગંડેવીકર જ્વેલર્સ ટાઈમ। અત્યારે સવારના 10:15 થઈ છે। શુભ અવસરોમાં સોનાની ખરીદી માટે વિશ્વાસપાત્ર નામ ગિરીશભાઈ ગંડેવીકર જ્વેલર્સ, જેતલપુર બ્રિજ પાસે અલકાપુરી, વડોદરા। શ્રોતા મિત્રો, હવે સાંભળીએ મરાઠી કાર્યક્રમ।

0: લાસ્ટ ગેસ્ટ હાઉસ, બાજુમાં મારા મહારાજા સાહેબે બંધાવેલું બિલિયાર્ડ હાઉસ. હા, ત્યાં રોજ સાંજે મહારાજા આવે, બિલિયાર્ડ રમે, લોકો સાથે એમના સુખ દુઃખ ની વાતો સમજે. હા, તું પણ એવન ને મળજે. નાથુ
1: જી,
0: ચા નાસ્તો લાવો. રુસ્તમ,
2: રુસ્તમ એક વાત પૂછો, આ ગેસ્ટ હાઉસમાં તમારું નામ કરી ચાવલ કેવી રીતે પડ્યું?
0: મને તો કરી ચાવલ નામ બહુ ગમે દીકરા. હા, બપોરે મારા હાથમાં કરી ચાવલ ખાવા રસ કે નહીં, ત્યારે તું મને રુસ્તમ કહેવાનું ભૂલીને કરી ચાવલ કેટો થઈ જશે. જાણે જ આ જયપુરના કચકઈ લોકોએ દોડતા દોડતા આવે મારા કરી ચાવલ ખાવા. અરે હું સાચું કહું, આ હોટેલની અંદર બપોરે એક થી બે ની વચ્ચે બિલકુલ જગા નહીં. હાઉસ ફૂલ, તને તાજમહેલ બી બતાવસ ને ગેસ્ટ હાઉસ બી બતાવસ.
2: શું બોલે તું? હા ભાઈ, આગ્રામાં બીજું હોટેલ બી ખોલ્યું છે એમ?
0: હા, આરામ રેસ્ટોરન્ટ. શું નામ પાડ્યું તમે જાણે? આરામ રેસ્ટોરન્ટ.
2: કે
0: ભાઈ, અહીંના સખાવતી મહારાજ રામસિંહજીના નામથી મેં એનું નામ રામ આરામ રેસ્ટોરન્ટ પાડ્યું છે. બસ હેવન ની દુઆ મળ્યા કરે. તું જોજે તો ખરો, સાંજે આવજે.
2: હે રુસ્તમ, હા, તારો અવાજ તો હજુ પહેલાના જેવો જ છે. અમને તો ગાટો રોટે મને તો પહેલાના દિવસો યાદ આવી ગયા છો. હજુ એવો ને એવો જ છે તારો તો અવાજ?
0: નહીં હવે, હા, હું મસ્કેરી ના કર, મસ્કેરી ના કર. હું બહુ સારી રીતે જાણું છું કે મારો અવાજ હવે ઘણો જાડો થઈ ગયો છે ભાઈ. ઉંમરની અસર, બીજું શું?
2: દાદરની પારસી ચાલીમાં તું ગાટો હતો ને, એ જોઈને તો આપણા મસૂર નાટક કંપની વાળા તરી પર ફીડા ફીડા થઈ જતા હતા. પેલા બાલી વાળા કાવ ખટાવ બેરામ ખંભાતા ને છેલ્લે છેલ્લે તો પેલા દાદીમાં ઠૂઠી.
0: હા,
2: તારે લીધે તો મને બી ભાઈ નાટકમાં જગા મળેલી.
0: હા હા, મને યાદ છે, મને યાદ છે. અને મને યાદ છે કે તું મંચુ ચંપાન ના નામે મશહૂર થયેલો, રાઈટ? પણ મને આજ સુધી મંચુ ચંપાન એટલે શું તે ખબર નથી.
2: કેમ ભરી? મંચુ એટલે મંચીર સા, ને ચંપાન એ કોઈ સેમ્પેન નું નામ હશે. જોની, પારસીઓ જે લોકો એક્ટરો થઈ ગયા ને એની અટક નો વિચાર કરીએ ને તો આપણે ગાંડા થઈ જઈએ. જોની, પેલો માકુ ઝેરિયો.
0: માકુ ઝેરિયો તે ખરેખર, એના સ્વભાવ પ્રમાણે, એનો નામ પ્રમાણે સ્વભાવ ઝેરી જૂટો. એ પેલું નામ, પેલા ધનજી બેજન ને પેલો ફરડુન મોગલ.
2: હા રાઈટ,
0: યાદ આવ્યું. એક લંગરાના.
2: હા, પેલા લંગરાના બી છે. અરે એક તો વળી પેલા કારાકા બી છે.
0: હા, ખાવામાં ધ્યાન આપની ભાઈ, બધી અકુરી ઠંડી પડી ચાલી. પાઉ મંગાવું?
2: બધું નહીં નહીં, બહુ ખોટું બહુ ખોટું. તારી અકુરી તો મેં એવી સરસ ટેસ્ટી છે, જિંદગીમાં મેં પહેલી વાર આવી ખાધી. હા,
0: અરે મહારાજાના પેલેસમાંની ખાસ ગાયોના દૂધમાંથી બનાવેલા ઘીમાં હતી દીકરા, તું જાણે એનો ટેસ્ટ તો મને બી લાગી ગયો છે. રોજ આપણે બી બે ઈડાની અકુરી ખાધા વગર રહેતા નથી.
2: શું બોલે?
0: હા,
2: એ રુસ્તમ, હા, હવે તું મારી વાત સમજ. મારું માને ને, ટાઈ બધું વેચી સાટી ને ઘેર ભેગો થઈ જાની.
0: નહીં નહીં નહીં નહીં, મંચુ નહીં, એ નહીં બને.
2: કે
0: સુખનો જીવ હું દુઃખમાં કાંઈ નાખું? જો સમજ, મારો ખોરશેદ બાલીવાલા સાથે 3 વર્ષનો કોન્ટ્રાક્ટ છે. અમે દિલ્હીથી જયપુર આવ્યા.
2: હા, 1902માં કે 5માં,
0: લગભગ એટલામાં જ. તારે 2.5 વર્ષ થયેલા. દિલ્હીમાં મારી આ સેક્ટાની સિંગ જેવી લાંબી કાયા જોઈ હું સ્ટેજ પર જયારે કામ કરતો હતો ને છોકરીના પાત્રમાં, ત્યારે છોકરાઓ મસ્કેરી કરતા હતા ને કે હવરી રામબી બૈરી પત્તા ઉપર સોંપતી હશે, બહુ મસ્કેરી કરતા હતા.
2: મને બરાબર યાદ છે, મુંબઈમાં પણ છોકરાઓ છે ને ટાબરા પોરતા હતા. પણ જેવું તું ગાવાનું શરૂ કરે કે બધા ચૂપ. તારો તો અવાજ ઉઠો યાર દોસ્ત, એમાં રાગ ભાઈ શરૂ કરે ને તો વાહ વાહ વાહ વાહ. એ તારી નામના તો બહુ સારી ચાલેલી. હા
0: ચાલી યાર, બધી ખોડાઈજીની મહેરબાની છે. આ બિલિયાર્ડ મહેલમાં મહારાજા સાથે ઓળખાણ થઈ કે નહીં, એટલે એવન પણ મારા કરી ચાવલ ખાઈને ખુશ ખુશ. અરે કઈ ખુશ થયા તે તું જાણે જ. એવને જાય મને ગેસ્ટ હાઉસનો કોન્ટ્રાક્ટ આપ્યો. હવે તું જ વિચાર કર, અહીંયા ગેસ્ટ હાઉસ, આગ્રામાં ગેસ્ટ હાઉસ, આટલા સરસ મહારાજા. હવે હું અહીંથી જવાનું વિચાર બી કેવી રીતે કરું? હું તો બાકી કેથે જવાનો નથી.
2: એ શું બોલે? એટલે તું અહીંયા જ રહેવા માંગે છે એમ?
0: હા, જિંદગી ભર, જિંદગી ભર મંચુ, જિંદગી ભર. તે મારું આ ઘેર તો જોયું ને. હા, ને મહારાજાએ બીજી એક જમીનનો પ્લોટ બી મને પ્રેઝન્ટ કીધો છે. હવે બોલ, મારા આટલા નલ્લા જીવને શું જોઈએ? મારા કુટુંબ કબીલો અહીંયા ખુશ છે, એનાથી વધારે મને શું જોઈએ દીકરા?
2: તું જાણે છે, દાદરની પારસી ચાલીમાં લોકો તને કેટલો યાદ કરે તે તને ખબર નથી?
0: હજુ યાદ કરે, હજુ યાદ કરે. વાહ વાહ વાહ વાહ, કેવા પરે હા આપણા લોકો. મને પેલું ડેરેમેરનું મકાન યાદ છે, હા તે વખતના આપણા કાર્યક્રમો હજુ ત્યાં બધા છે કે પેલા પેસ્તનજી, પેલા ડોસાભાઈ, પેલા રૂસ્તમ.

0: જી છે છે બધા છે છે મારા સલામ કે જે લોકો એક મિનિટ હા કેમ ના તું પેલી ચિઠ્ઠી નો જવાબ લઈ આવ્યો દીકરા હા લાવ જાઉં મંચુ જરાક હું વાંચી લઉં હા એક મિનિટ જરાક થોપશે મંચુ આજે તારા નસીબમાં મારા કરી ચાવલ નથી દીકરા
1: કેમ
0: અરે તને અને મને ખુદ મહારાજાએ પેલેસમાં લંચ પર બોલાવ્યા જો
1: શું બોલે
0: હા હવે તું તૈયાર થઈ જા તારે જે બી કઈ કહેવાનું હોય ને તો મહારાજાની સાંભળે કે છે
1: પણ મારી પાસે તો કોઈ ડિનર સુધ બી નથી
0: અરે આ લંચ છે ડિનર નથી આપણે ફૂલ પારસી ડ્રેસમાં જઈશું
1: અચ્છા હા પણ અહીંયા પારસી ડ્રેસ મળશે
0: અરે ભાઈ વાહ કેમ નહીં મળે તું અમારા જયપુરને શું સમજે જયપુરમાં પારસી વસ્તી ઠીક ઠીક છે મોટા ભાગના લોકો જે અહીંયા નાટક મંડળીઓમાં આવતા હતા ને તે બધા ઘણા ખરા અહીંયા વસી ગયા છે હા અને તું જાણે મહારાજા સાહેબ તો કહે જ નહીં તું એવન ને મોડે સમજે નહીં મજા આવશે ચાલ બજારમાંથી તને એક સરસ ફેંટો અપાવી દઉં
2: મહારાજા રામસિંહ ને ગની ખમ્મા
3: અરે ભાઈ હમરે વહાં પારસી લોગ કહાં આરતે હૈ ઠીક થઈ વહાં પા ગયા ઓર ઉનકો લેને કો આપ આયે મેને સુના નહીં નહીં નહીં હો સકતા હૈ મેં સુનો મેં ઇધર કા મહારાજા હું અભી ઓર્ડર નિકાલુંગા તો એ જયપુર કી બહાર આપ નહીં જા સકેગે યાર રખો રહો હમ શહેર બંધવા દેંગે અગિયારી બંધવા દેંગે આપકો જો કુછ ચાહીએ વો થિયેટર બંધવા દેંગે ફિર ક્યા ચાહીએ આપકો એસા અચ્છા આદમી હમકો કભી મિલેગા નહીં ઠીક હૈ ભાઈ મિલા કરો
0: બડી મહેરબાની માં બડી મહેરબાની
3: ક્યા પીઓગે
1: જો પાઓગે વો પીંગે
3: અરે યહાં તો કસ્તુરી હૈ અખરોટ હૈ બદામ હૈ જામંત્રી હૈ યો સબ મસાલા હૈ ઠંડક કે અંદર તો ગરમી આ જા સકતી હૈ ઉનકા અર્ક હમ બનાતે
0: મહારાજા સાહેબ એ જ આવવા દો અર્ક
3: અર્ક અર્ક અર્ક અર્ક ઓર અર્ક અર્ક નહીં
0: અર્ક અર્ક
3: યો ઘૂંટ ઘૂંટ કર બનાતે વો પથ્થર કે શિલા આતી હૈ ને ઇસકા પર ઘૂંટતા હૈ વો મારા ભૈયાજી ઓર ઇસકી મજા આતી હૈ ગરમી હો જાયેગી બદામ કે અર્ક કેતે યાર હૈ ક્યા ફિર યાર રહો મજા કરો ઓર હમેરે યાર રહેકર આપ બડી નઈ નાટક કંપની નિકાલો ઓર જો મેરી દરખાસ્ત હૈ કે હમ નયા પ્લોટ દેગો ઓર તુમકો જગા દેંગે ઓર
1: જાઓ નામદાર મહારાજ સાહેબ હા અમારા મુંબઈ ને દાદર સબબ મે તો અમારી ઠીક ઠીક વસ્તી હૈ
3: તો અહીંયા બના દો હમ જમીન દેંગે ફિર ક્યા ચાહીએ આપ
0: બડી મહેરબાની આપકી મહારાજા અભી તો હમ જાને કી સોચ હી નહીં સકતે
3: ક્યા ઉંદર હૈ આપકા આજ જો કુછ કરના હૈ કરો ઇધર રહે જાઓ
0: અચ્છા
1: અરે ભાઈ મેં તો હું મેરે બડે ભાઈ કો લેને કો આયા હૈ
3: નહીં નહીં એ તો આપ તો મેરા મહેમાન હૈ ઉનકો ખાના ખિલાએ અચ્છી તરહ
0: હા બહોત અચ્છી તરહ
3: અરે ભાઈ નથુ કહાં ગયા તુમ્હારા
0: નથુ હૈ હૈ હોટલ મેં
3: અચ્છી તરહ સે
0: અચ્છા તો મહારાજા સાહેબ હમ આપકી રજા લેંગે આપકી રજા લેંગે બહોત બડી મહેરબાની
3: ઇધર સે જાઓ મત
0: નહીં જાયેંગે
3: મેરા હુકમ હૈ
0: કૈસા જાયેંગે
3: પોલીસ બતા
0: નહીં નહીં નહીં જાયેંગે મહારાજા સાહેબ
3: બડી ખુશી ઇધર રહે જાના હમકો બતા
0: હા બડી મહેરબાની જયુ મહેરવાનજી આ અમારા મહારાજા કેવા ઉદાર દિલના આવા મહારાજાને છોડીને કોણ જાય હા એમને જવાનો વિચાર બી કેવી રીતે આવે હું તો અહીંયા જ રહેવાનો છું
1: કોણ જાણે ભાઈ મને તો મનમાં એવું થાય છે કે હું તમારી ઉદાર ઓફરનો લાભ નહીં લઈ શકું કારણ કે મારા નસીબમાં લાંબુ જીવતર જ નથી ને મારા દીકરાની વાત જુદી છે
0: જો મહેરવાનજી આ મારી જમીન છે આ મારું ઘેર છે મેં તમને કહ્યું તેમ મહારાજાએ આપેલો પ્લોટ છે મહારાજાનું આટલું ઉદાર દિલ છે જે કહેશે તે આપણે વસ્તે કરવા તૈયાર છે હું હવે આ જયપુર છોડવાનો નથી મહેરવાનજી તમે જાઓ તો ભલે જાઓ મારે હવે અહીંયા જ મારી જિંદગી પસાર કરવી છે સાચું કહું ત્યાં જાઓ તો બધાને દુઆ કહેજો બધાને કહેજો કે હું તમને બહુ બહુ યાદ કરું છું તમે જાણો છો હું જો હવે તો મુંબઈ આવશ ને અહીંયાની વાત કરશ તો બધા મને મુંબઈ વાળા કહેશે કે હે અક્કલના ઇસ્કોત્રા જયપુરનું આટલું સુખ છોડી ને તું અહીંયા ચાલી આવ્યો આવા સરસ રાજા આવા સરસ મહારાજા આવું તારું ઘેર આવું તારું હોટેલ અહીંયા શું તારું ડાટેલું હતું કેસે કે નહીં મને અક્કલ નો હિસ્કોત્રો હું નથી આવતો બાય
4: શ્રોતા મિત્રો હમણાં આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી નાટક અક્કલ નો હિસ્કોત્રો પ્રસારણ વિવિધ ભારતીના વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું

ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે બધું લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.

આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતી વડોદરા 93.9 મેગાહર્ટ્ઝ પર. શ્રોતા મિત્રો, આજે 10 મે 2024 એટલે કે મે મહિનાનો બીજો રવિવાર, જે આપણે માતૃદિવસ તરીકે ઉજવીએ છીએ. આજના ફિલ્મ સંગીતમાં વાત કરીએ માતાના પ્રેમ, ત્યાગ અને સ્નેહને સન્માન આપવા માટે ઉજવાતા માતૃદિવસની. પણ તે પહેલાં સાંભળીએ આ ગીત. ફિલ્મ છે રાજા ઓર રંક, સ્વર લતા મંગેશકરનો, આનંદ બક્ષીના શબ્દો, સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું.

માં આપણા જીવનની સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ. બાળકના જન્મથી લઈને તેના ભણતર અને ઘડતરમાં ભાગ ભજવનારી, બાળકને સ્નેહ, સંસ્કાર અને માર્ગદર્શન આપનારી, તેના પ્રત્યેક સુખ દુઃખમાં તેની પડખે અડીખમ ઊભી રહેનારી, અર્થાત બાળકના જીવનનું એક અવિભાજ્ય અંગ.

0: शुद्ध अने स्वाद थी भरपूर स्पाइरन मसाला जे बनावे दरेक रसोई ने स्वादिष्ट। 101 वर्षो थी अमे पिरसीए छीए विश्वास अने एज विश्वास ना कारणे लोको ना घरों मां पहुंचे छे खरो स्वाद।
1: स्पाइरन मसाला लाव्या छे आकर्षक ऑफर, 500 ग्राम अथाणा संभार साथे मेळवो 100 ग्राम गरम मसाला फ्री। स्पाइरन मसाला, गुजरात नो खरो स्वाद।
2: વડનેરકર જ્વેલર્સ વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ। વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા।
3: દેવાદિદેવ મહાદેવનું પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ, ભારતની અજે સભ્યતાનું પ્રતીક। 1000 વર્ષોના વિનાશકારી પ્રહારો છતાં સોમનાથ આજે આપણા આત્મસન્માન અને સાહસની જીવંત પ્રેરણા બનીને અડીખમ ઉભું છે। 75 વર્ષ પહેલા લોખંડી પુરુષ સરદાર પટેલે સંકલ્પ લીધો સોમનાથના નવનિર્માણનો, અને આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ પાવન ભૂમિ ભારતના સાંસ્કૃતિક પુનરુત્થાનનો શંખનાદ કરી રહી છે। આવો સાક્ષી બનીએ આ સ્વર્ણિમ અવસરના, ઉજવીએ સોમનાથની વિરાસતના 75 વર્ષ। 8-11 મે 2026 શ્રી સોમનાથ મંદિર પરિસર, પ્રભાસ પાટણ।
2: મિત્રો, વિશ્વનો સૌથી સુવાળો ઓશિકો જો કોઈ હોય ને તો એ છે માનો ખોળો। એક માં છે જેના રહેતા જીવનમાં કોઈ દુઃખ નથી આવતું। માના પ્રેમ અને ત્યાગનું કોઈ જ મૂલ્ય આંકી શકાતું નથી। તેનો પ્રેમ અનમોલ છે, એટલે જ તો માનો કોઈ વિકલ્પ હોઈ જ ન શકે।

0: पता है, न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान।
1: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण।
0: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
1: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
0: अब दोनों एक ही ऐप पर उपलब्ध। डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी सीएससी सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
2: उनाळा मां जारे 40 ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો। જો તાપમાનમાં સામાન્ય કરતા 5 થી 7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ। આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે। જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો। ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો। મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે બધું લો। આછા રંગના સુતરાઉ કપડાં પહેરો। પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો। છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો। ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો। પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત।
3: શ્રોતા મિત્રો, આપણા ગુજરાતીમાં કહેવાય છે, ગોળ વિના સૂનો કંસાર અને મા વિના સૂનો સંસાર। ઈશ્વર બધે જ નથી પહોંચી શકતા, એટલે એણે માને બનાવી છે। માના અસાધારણ ત્યાગ અને સમર્પણને મૂલવવા કોઈ એક દિવસ ક્યારેય ન હોઈ શકે। આપણે આજન્મ તેના યોગદાન માટે ઋણી રહેવું જોઈએ।

0: વિડિયો લાઈક કરવાના પૈસા મળશે. સો ઈઝી.
1: ફસાણો. અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
3: અંતમાં એટલું જ કહી શકાય કે ફક્ત માતૃ દિવસે જ નહીં, પરંતુ માતાનો આદર અને સન્માન કાયમ થવું જોઈએ. કારણ માં ભગવાનનું સૌથી સુંદર સ્વરૂપ છે. આ વાત સાથે જ સર્વે માતાઓને માતૃ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ.

0: શુદ્ધ અને સ્વાદથી ભરપૂર સ્પાઇરન મસાલા, જે બનાવે દરેક રસોઈને સ્વાદિષ્ટ. 101 વર્ષોથી અમે પીરસીએ છીએ વિશ્વાસ, અને એ જ વિશ્વાસના કારણે લોકોના ઘરોમાં પહોંચે છે ખરો સ્વાદ.
1: સ્પાઇરન મસાલા લાવ્યા છે આકર્ષક ઓફર. 500 ગ્રામ અથાણા સંભાર સાથે મેળવો 100 ગ્રામ ગરમ મસાલા ફ્રી. સ્પાઇરન મસાલા, ગુજરાતનો ખરો સ્વાદ.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને

મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારી શ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 07 9 232 58 490.

0: આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વિકાસની નીતિઓ દેશ આવકારતો હોવાનું જણાવતા પ્રધાનમંત્રી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બેંગલુરૂમાં આર્ટ ઓફ લિવિંગના 45મા સ્થાપના સમારોહ પ્રસંગે નવનિર્મિત ધ્યાન મંદિરનું ઉદ્ઘાટન કર્યું. શ્રી મોદી સોમનાથ અમૃત પર્વની ઉજવણી માટે આજથી ગુજરાતના 2 દિવસના પ્રવાસે. તામિલનાડુમાં સી જોસેફ વિજયે મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા. પશ્ચિમ એશિયાના સંઘર્ષ મુદ્દે અમેરિકા અને કતાર વચ્ચે ચર્ચા. અને આઈપીએલ ક્રિકેટમાં આજે પ્લે ઓફ ક્વોલિફિકેશન માટે 2 મેચ, ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મુકાબલો, જ્યારે અન્ય મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ મુંબઈ ઇન્ડિયન્સ સામે ટકરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરીમાં ભાજપની જીત તેમની સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી રાષ્ટ્રીય નીતિને સમર્થન મળી રહ્યું હોવાનો પુરાવો છે. તેમણે કહ્યું કે ચૂંટણી પરિણામો રાષ્ટ્રના મૂળને દર્શાવે છે. આજે બેંગલુરૂમાં ભાજપના કાર્યકરોને સંબોધતા પ્રધાનમંત્રીએ એવી સરકારની જરૂરિયાત પર ભાર મૂક્યો જે ઝડપથી સુશાસન પૂરું પાડે, ઉકેલો પૂરા પાડે અને દેશને આગળ લઈ જાય. તેમણે ઉમેર્યું હતું કે ભાજપ અને એનડીએ 21 રાજ્યોમાં શાસન કરે છે, જે લોકકલ્યાણ અને આપણા દેશની સમૃદ્ધિ માટે કામ કરી રહ્યા છે.
1: ભારત કી જનતા કહ રહી હૈ કે હમે સ્પીડ ચાહીએ, હમે કેમ નહીં સોલ્યુશન્સ ચાહીએ, હમે રાષ્ટ્ર નીતિ વાલી રાજનીતિ ચાહીએ. સાથીઓ, આજ પૂરા કા પૂરા દેશ ભાજપા કી રાષ્ટ્ર નીતિ કે સાથ કદમ સે કદમ મિલાકર ચલ રહા હૈ. ઓર કર્ણાટકા તો હમેશા સે હી બીજેપી કે લિયે ઉર્જા કા કેન્દ્ર રહા હૈ.
0: કોંગ્રેસ પર પ્રહાર કરતા પ્રધાનમંત્રીએ આરોપ લગાવ્યો કે સંસદમાં મહિલાઓ માટે 33% અનામત સુનિશ્ચિત કરનારા નારી વંદન સમાધાન બિલ સામે મતદાન કરીને મહિલાઓ સાથે દગો કર્યો છે. પ્રધાનમંત્રીએ લોકોને રાષ્ટ્રીય વિકાસ માટે કામ કરવા અને અમેરિકા ઇરાન યુદ્ધ જેવા ભૂરાજકીય વિકાસ દ્વારા ઉભા થયેલા પડકારોનો સામનો કરવા માટે એક થવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે તેઓ આજે સોમનાથ મંદિરના પુનર્નિર્માણના 75 વર્ષ પૂરા થવાના અવસરે સોમનાથ જઈ રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બેંગલુરૂમાં આર્ટ ઓફ લિવિંગના 45મા સ્થાપના સમારોહમાં ભાગ લીધો. તેમણે આર્ટ ઓફ લિવિંગ ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે નવનિર્મિત ધ્યાન મંદિરનું પણ ઉદ્ઘાટન કર્યું.
1: યે શહેર સોફ્ટવેર ઓર સર્વિસિસ કે લિયે દુનિયાભર મેં જાના જાતા હૈ, લેકિન ભારત કી સાંસ્કૃતિક પહેચાન સ્પિરિચ્યુઆલિટી આધ્યાત્મિક ચેતના કો ભી ઇસ શહેર ને નઈ ઊંચાઈ દી હૈ. ધ્યાન પ્રાણાયામ ભારત કે સંસ્કારો કા અભિન્ન હિસ્સા રહે હૈ. આ દુનિયાભર કે લોગ ભારત કે ઇન આધ્યાત્મિક સંસ્કારો સે પ્રભાવિત હૈ

શ્રી મોદીએ આજે હૈદરાબાદમાં લગભગ 9,400 કરોડ રૂપિયાના બહુવિધ વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદઘાટન કરશે. તેઓ 3,175 કરોડ રૂપિયાથી વધુના કુલ પ્રોજેક્ટ્સ ખર્ચે હૈદરાબાદ પણજી ઇકોનોમિક કોરિડોર પર રાષ્ટ્રીય ધોરીમાર્ગ 167ના 4 માર્ગીય બાંધકામનો શિલાન્યાસ કરશે. તેઓ વારંગલ ખાતે પીએમ મિત્રા પાર્કનું પણ ઉદઘાટન કરશે. શ્રી મોદી હૈદરાબાદમાં કેન્સરના દર્દીઓ માટે વિશેષ સારવાર સુવિધા સિંધુ હોસ્પિટલનું પણ ઉદઘાટન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ગુજરાતની 2 દિવસની મુલાકાતે આવી રહ્યા છે. શ્રી મોદી આજે રાત્રે જામનગર આવશે, જ્યાં લાલ બંગલો સર્કલ ખાતે તેમનું સ્વાગત કરવામાં આવશે. અહીં રાત્રિ રોકાણ કર્યા બાદ આવતીકાલે શ્રી મોદી સવારે સોમનાથ જશે અને સોમનાથ મંદિરના પુનર્નિર્માણની 75મી વર્ષગાંઠ પ્રસંગે આયોજિત અમૃત મહોત્સવમાં ભાગરૂપે ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેશે. તેઓ વિશેષ મહાપૂજામાં ભાગ લીધા બાદ કુંભ અભિષેક અને ધ્વજારોહણ વિધિમાં પણ ભાગ લેશે. આ પ્રસંગે સોમનાથમાં પ્રથમ વખત વાયુસેના દ્વારા સૂર્યકિરણ એર શો પણ યોજાશે. પ્રધાનમંત્રી સોમવારે વડોદરા ખાતે સરદારધામ લોકાર્પણ કરશે અને જાહેરસભામાં સંબોધન કરશે. તેઓ સરદારધામ પરિસરની પણ મુલાકાત લેશે. ગુજરાતમાં સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સોમનાથ મંદિર આધ્યાત્મિકતા અને ટકાઉ પર્યટનના વૈશ્વિક કેન્દ્રમાં વિકસિત થતી તેની આધુનિક સફરના 55 વર્ષની ઉજવણી કરી રહ્યું છે, જેને લઈને શ્રી મોદી સોમનાથ અમૃત પર્વની ઉજવણી કરવા માટે સોમનાથ આવી રહ્યા છે. આ સાથે જ સોમનાથ મંદિર ભારતનું પ્રથમ નેટ ઝીરો મંદિર બનવાનું લક્ષ્ય રાખી રહ્યું છે. ચેન્નાઈમાં તમિલગા વૈત્રી કઝગમ ટીવીકેના વડા સી જોસેફ વિજયે આજે તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. નહેરુ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલા શપથગ્રહણ સમારોહમાં રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે શ્રી વિજયને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. તેમની સાથે 9 મંત્રીઓએ પણ શપથ લીધા. શપથગ્રહણ સમારોહમાં રાહુલ ગાંધી અને તમિળ ફિલ્મ ઉદ્યોગના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી વિજયને 234 સભ્યોના ગૃહમાં 120 ચૂંટાયેલા ધારાસભ્યોનું સમર્થન મળ્યું છે. લોકભવનની યાદીમાં જણાવ્યા અનુસાર રાજ્યપાલે શ્રી વિજયને બુધવાર 13 મે અથવા તે પહેલા વિધાનસભામાં વિશ્વાસનો મત મેળવવાનો નિર્દેશ આપ્યો છે. દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સી જોસેફ વિજયને તામિલનાડુના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે શ્રી વિજયના આગામી કાર્યકાળ માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે ટીવીકેના વડા સી જોસેફ વિજયને તામિલનાડુના મુખ્યમંત્રીના શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી દિસાનાયકે કહ્યું કે શ્રીલંકા અને તામિલનાડુ ઇતિહાસ, સંસ્કૃતિ, ઉદ્યોગ સાહસિકતા અને પેઢી દર પેઢી લોકો વચ્ચેના સંબંધો દ્વારા જોડાયેલા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/giv અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો અને અમેરિકાના ખાસ દૂત સ્ટીવ વિટકોફે ગઈકાલે મિયામીમાં કતારના પ્રધાનમંત્રી અને વિદેશમંત્રી મોહમ્મદ બિન અબ્દુલ રહેમાન અલ થાની સાથે પશ્ચિમ એશિયાના સંઘર્ષ પર અમેરિકા અને ઇરાન વચ્ચે ચાલી રહેલી વાટાઘાટો અંગે વાતચીત કરી. બેઠક દરમિયાન બંને પક્ષોએ ઇરાન સાથે કરાર કરવા માટે ચાલી રહેલા પ્રયાસો અંગે ચર્ચા કરી હતી. અગાઉ પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં અમેરિકા અને ઇરાન વચ્ચે યોજાયેલી વાટાઘાટોનો પ્રથમ રાઉન્ડ કોઈ પરિણામ આપી શક્યો ન હતો અને પાકિસ્તાન દ્વારા યોજાયેલી ચર્ચા પછી વાટાઘાટોનો બીજો રાઉન્ડ યોજાયો નહીં. બીજી બાજુ કતારીઓને ઇરાન સાથે વાટાઘાટોમાં ખાસ અસરકારક ગણાવતા અમેરિકન અધિકારીઓ સાથે મધ્યસ્થી કરવા માટે પડદા પાછળ શાંતિથી કામ કરી રહ્યું છે. ઇઝરાયેલે લેબેનોન પર અવિરત બોમ્બમારો ચાલુ રાખ્યો છે. ગઈકાલના હુમલામાં લગભગ 24 લોકો માર્યા ગયા હતા. દક્ષિણ લેબેનોન પર ઇઝરાયેલી હવાઈ અને બોમ્બમારાના હુમલાઓ વધુ તીવ્ર બન્યા છે. ઇઝરાયેલે શનિવારે દક્ષિણ લેબેનોનના 9 શહેરો અને ગામડાઓ માટે ખાલી કરાવવાનો આદેશ જારી કર્યો હતો. ત્યારબાદ દક્ષિણના અનેક વિસ્તારોમાં હુમલા કરવામાં આવ્યા હતા. હવામાન વિભાગે ગુજરાત અને રાજસ્થાનમાં આવતીકાલ સુધી કાળઝાળ ગરમી રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. આગામી 4-5 દિવસ દરમિયાન પશ્ચિમ રાજસ્થાનના કેટલાક સ્થળોએ રાત્રે પણ ગરમીની સ્થિતિ યથાવત રહેવાની સંભાવના છે. આ સાથે આગામી 7 દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતમાં મહત્તમ તાપમાનમાં 3-5 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની પણ શક્યતા છે. આઈપીએલ ક્રિકેટમાં આજે પ્લે ઓફ ક્વોલિફિકેશન માટે મહત્વપૂર્ણ મેચો રમાશે. દિવસની પહેલી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ ચેન્નઈના એમ એ ચિદમ્બરમ

સ્ટેડિયમ ખાતે ટકરાશે. મેચ બપોરે 3:30 વાગે શરૂ થશે. બીજી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ આજે સાંજે રાયપુરના શહીદ વીર નારાયણસિંહ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે મુંબઈ ઇન્ડિયન્સ સામે ટકરાશે. આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. શાંઘાઈમાં રમાઈ રહેલી વિશ્વકપ તીરંદાજીના સ્ટેજ 2માં ભારતીય મહિલા રિકર્વ ટીમે સુવર્ણચંદ્રક જીત્યો છે. દીપિકા કુમારી, અંકિતા ભગત અને કુમકુમ મોહોળની રિકર્વ ટીમે રોમાંચક ફાઇનલમાં યજમાન ચીનને 5-4થી પરાજય આપ્યો હતો. અગાઉ ભારતે સેમીફાઇનલમાં 10 વખતના ઓલિમ્પિક ચેમ્પિયન દક્ષિણ કોરિયાને પરાજય આપ્યો હતો. વિકાસની નીતિઓ દેશ આવકારતો હોવાનું જણાવતા પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બેંગલુરૂમાં આર્ટ ઓફ લિવિંગના 45મા સ્થાપના સમારોહ પ્રસંગે નવનિર્મિત ધ્યાન મંદિરનું ઉદઘાટન કર્યું. શ્રી મોદી સોમનાથ અમૃત પર્વની ઉજવણી માટે આજથી ગુજરાતના 2 દિવસના પ્રવાસે. તામિલનાડુમાં સી જોસેફ વિજયે મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા. પશ્ચિમ એશિયાના સંઘર્ષ મુદ્દે અમેરિકા અને કતાર વચ્ચે ચર્ચા. અને આઈપીએલ ક્રિકેટમાં આજે પ્લે ઓફ ક્વોલિફિકેશન માટે 2 મેચ, ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મુકાબલો, જ્યારે અન્ય મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ મુંબઈ ઇન્ડિયન્સ સામે ટકરાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: शुचिता की भावना के साथ विकसित भारत के निर्माण के लिए एकजुट होने का आह्वान किया। सी जोसेफ विजय तमिलनाडु के मुख्यमंत्री बने। 9 मंत्रियों ने भी शपथ ली। हिमंत बिस्व शर्मा को असम में भारतीय जनता पार्टी विधायक दल का नेता चुना गया। अदालत ने पंजाब के उद्योग मंत्री को 100 करोड़ रुपए से अधिक के जीएसटी धोखाधड़ी मामले में 7 दिन की रिमांड पर भेजा। रूस के राष्ट्रपति व्लादिमीर पुतिन ने कहा यूक्रेन के साथ संघर्ष जल्द समाप्त हो सकता है। और शंघाई में तीरंदाजी विश्व कप में भारतीय महिला रिकर्व टीम ने मेजबान चीन को हराकर स्वर्ण जीता। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 2 દિવસ રાજ્યના પ્રવાસે આવશે. સાંજે સૌપ્રથમ તેઓ જામનગર પહોંચશે, જ્યાં લાલ બંગલા સર્કલ ખાતે શ્રી મોદી વિશાળ જન અભિવાદન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. પ્રધાનમંત્રીના આગમન પહેલા સમગ્ર શહેરને રોશનીનો ભવ્ય શણગાર કરાયો છે. વાયુસેના મથકથી લઈ લાલ બંગલા સર્કલ સુધીના તમામ માર્ગ પર ઝળહળતી રોશની કરવામાં આવી છે. દરબારગઢ, ડીકેવી કોલેજ, બેકુનાડુ, પવનચક્કી, અન્નપૂર્ણા સર્કલ તથા મહાકાળી સર્કલ ખાતે વિશેષ લાઇટિંગ અને અવનવી રોશનીથી દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. આ અંગે એક સ્થાનિકનો પ્રતિભાવ સાંભળીએ.
2: આજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી જામનગર આને વાલે તો કલ સે હમને સબ ઘર મેં દિયે જલા કે મોદીજી કા સ્વાગત કિયા એન્ડ માહોલ જામનગર મેં એસા હૈ કે હમ ઘૂમને નિકલે તો સબ દિવાળી જેસા માહોલ થા, સબ જગહ રોશની થી ઓર યહાં પર ડીકેવી સર્કલ પે જો બેરીકેડ થા ઉસમે હમ થનગનાટ કર રહે હૈ કે યહાં પર ક્યા હોને વાલા હૈ તો સબ જગહ ઉત્સાહ ઉત્સાહ હૈ.
1: ઐતિહાસિક સોમનાથ મંદિર આધ્યાત્મિક પ્રવાસનના વૈશ્વિક કેન્દ્ર તરીકે પોતાની યાત્રાના 75 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સોમનાથ અમૃત પર્વ નિમિત્તે ઉપસ્થિત રહેશે. આ મહોત્સવને લઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી મોદીના નેતૃત્વમાં સોમનાથ મંદિર વર્તમાન સમયમાં પોતાના સુવર્ણ યુગમાં છે. ધાર્મિક મહત્વ સિવાય સોમનાથ મંદિર પર્યાવરણીય સંરક્ષણમાં અગ્રણી સ્તરે ઉભરી રહ્યું છે. તેનું લક્ષ્ય દેશના પહેલા શૂન્ય ઉત્સર્જનવાળું મંદિર તરીકે સ્થાપિત કરવાનું છે.
3: મિશન લાઇફ પહેલ કે તહેત સોમનાથ મંદિર ફૂલો કે કચરે કો ખાદ મે ઓર પ્લાસ્ટિક કચરે કો પેવર બ્લોક્સ મે બદલ કર સ્થિરતા કે નયે માનક સ્થાપિત કર રહા હૈ. ઇતના હી નહીં, આધુનિક સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, વર્ષા જલ સંચયન પ્રણાલી ઓર મિયાવાકી વનો કે માધ્યમ સે ટ્રસ્ટ તેજી સે નેટ ઝીરો કાર્બન ફૂટપ્રિન્ટ કી દિશા મે આગે બઢ રહા હૈ. ડિજિટલ પહેલો ને અબ દુનિયા ભર કે શ્રદ્ધાલુઓ કો ઘર બેઠે પૂજા બુક કરને ઓર પ્રસાદ પ્રાપ્ત કરને કી સુવિધા પ્રદાન કી હૈ. વંદે ભારત એક્સપ્રેસ ઓર અંતરરાષ્ટ્રીય હવાઈ અડ્ડો જૈસી વિશ્વસ્તરીય બુનિયાદ ढांचे की कनेक्टिविटी के साथ ही देश और दुनिया भर से प्रतिवर्ष 97 लाख से अधिक श्रद्धालु सोमनाथ के दर्शन के लिए आते हैं. अपर्णा खून, आकाशवाणी समाचार, अहमदाबाद.
1: પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં હાલ ખુશીનો માહોલ જોવા મળ્યો છે. સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શરૂ થયેલા સોમનાથ અમૃત પર્વના ઉત્સવના પગલે શિવભૂમિ પર ચોમેર ઉમંગ ફેલાયો છે. સોમનાથના ઇતિહાસમાં પ્રથમ વખત પુનઃનિર્મિત સોમનાથ મંદિરના શિખર પર 11 તીર્થોના જળથી કુંભાભિષેક કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આવતીકાલે ધ્વજપૂજા અને મહાપૂજા પણ કરાશે.
4: 90 મીટર ઊંચી ક્રેનથી વિશાળ કુંભને સોમનાથ મંદિરના શિખર સુધી લઈ જઈ મંત્રોચ્ચાર સાથે જળાભિષેક કરવામાં આવશે. સોમનાથ અમૃત પર્વ 2026ના વિશેષ અવસરે ભારતીય વાયુસેના દ્વારા જમીનથી હવા અને હવાથી હવામાં જ રહીને એકબીજા સાથે સંકલન સાધી અને પ્રભાસ ક્ષેત્રની ભૂમિમાં રોમાંચક અને દિલદડક કરતબો પણ દર્શાવાશે. ત્યારે આજે સૂર્યકિરણ એરોબેટિક્સ ટીમ દ્વારા હવાઈ નિરીક્ષણ તેમજ એર શોનું રિહર્સલ કરવામાં આવ્યું, જેને પગલે આકાશમાં દિલદડક દ્રશ્યો સર્જાયા. આજે સોમનાથ મંદિરના શિખર પર હેલિકોપ્ટર દ્વારા પુષ્પ વર્ષા પણ કરવામાં આવી. મયુર સોલંકી, આકાશવાણી સમાચાર, સોમનાથ.
1: વલસાડના વાપી શહેરમાં દમણગંગા નદી નજીક 18 એકરમાં પરિવહન નગર તૈયાર કરાશે. 5,000 મોટા વાહન પાર્ક થઈ શકે તેવી તેની ક્ષમતા હશે. વાપી ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ GIDC દ્વારા આ માટે જમીનની ફાળવણી કરવામાં આવી છે. આ અંગે નાણામંત્રી કનુ દેસાઈએ કહ્યું કે આ નગર તૈયાર થતાં વાપીમાં પરિવહન નગરનો પ્રશ્ન કાયમી રીતે ઉકેલાઈ જશે અને તેનાથી વાપીના ઉદ્યોગો અને પરિવાહકોને લાભ થશે. આ નગરનું નિર્માણ કાર્યનો ઝડપથી પ્રારંભ થશે. જૂનાગઢના સાસણ ખાતે આંતરરાષ્ટ્રીય સર્જનાત્મક પુરસ્કાર સમારોહ યોજાયો. આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા તથા કૃષિમંત્રી જીતુ વાઘાણીના હસ્તે રંગમંચ ભૂમિના તેમજ ડિજિટલ

ડિજિટલ સર્જકો, સંગીત અને તેમજ સિનેમા ક્ષેત્રના સર્જકોને 24 જેટલા પુરસ્કાર અપાયા હતા. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 14મી તારીખ સુધી કેટલાક જિલ્લામાં હીટવેવ એટલે કે ઉષ્ણ લહેરની ચેતવણી જાહેર કરવામાં આવી છે. સત્તાવાર યાદી મુજબ કચ્છ, પોરબંદર, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, વડોદરા અને સુરતમાં આજે હીટવેવની સંભાવના છે. દરમિયાન રાજ્યમાં આજે સૌથી વધુ 44 ડિગ્રી સેલ્સિયસ તાપમાન કંડલા વિમાન મથક અને રાજકોટમાં નોંધાયું, જ્યારે અમદાવાદ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, વલ્લભ વિદ્યાનગર અને વડોદરામાં 43 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યાના અહેવાલ છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: કે મનથી ફિલ્મ બની.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
2: શુદ્ધ અને સ્વાદથી ભરપૂર સ્પાઇરન મસાલા, જે બનાવે દરેક રસોઈને સ્વાદિષ્ટ. 101 વર્ષોથી અમે પીરસીએ છીએ વિશ્વાસ, અને એ જ વિશ્વાસના કારણે લોકોના ઘરોમાં પહોંચે છે ખરો સ્વાદ.
3: સ્પાઇરન મસાલા લાવ્યા છે આકર્ષક ઓફર. 500 ગ્રામ અથાણા સંભાર સાથે મેળવો 100 ગ્રામ ગરમ મસાલા ફ્રી. સ્પાઇરન મસાલા, ગુજરાતનો ખરો સ્વાદ.
4: જાવેદ સાહેબ કે સાથ કામ
5: મેં અલગ હો ગયા ના, ઉનકો લગતા હૈ કે મેને તોડ દી ઉનકી. મેને તોડી નહીં થી.
4: જી જી.
5: મુજે તો ઉન્હોને બતાયા, ઉન્હોને આપસ મેં પહેલે ફૈસલા કર લિયા થા.
4: જી.
5: પહેલે મીટિંગ હો ચુકી થી.
4: જી.
5: તો ઉનકે પાસ મેં સલીમ સાહેબ કે પાસ એક દો પ્રોજેક્ટ લેકે ગયા, દો એક દો ચીજે. એક પહેલે મેં લેકે ગયા, એક કોઈ પ્રોડ્યુસર આયા મેરે પાસ, જીતેન્દ્ર સાહેબ પ્રોડ્યુસર થે, જીતેન્દ્ર એક્ટર. ઉન્હોને કહા મેરે પાસ શ્રીદેવી કી ડેટ હૈ.
4: ઓ
5: લેકિન મુજે જલ્દી પિક્ચર શરૂ કરની હૈ, દેખો ક્યા કરના હૈ. તો મેં જાવેદ સાહેબ પૂછા કે એસા બોલા, સલીમ સાહેબ કે પાસે એક સબ્જેક્ટ હૈ જો શરુ મેં હમ દોનો સાથ મેં કામ ભી કિયા થા, ઉનકે પાસે હૈ સબ્જેક્ટ શ્રીદેવી કા હૈ. મેં સલીમ સાહેબ કે પાસ ચલા ગયા કે ભાઈ આપકે પાસે એસા સબ્જેક્ટ હૈ, ઓર જીતેન્દ્ર પ્રોડ્યુસર હૈ. ઉન્હોને કહા મેં ચલતા હું. ફિર આગે હું, ઉન્હોને જીતેન્દ્ર કો સબ્જેક્ટ સુનાયા. સબ્જેક્ટ ઉસી તરહ કમ્પ્લીટ નહીં થા, લાઈન થા, આઈડિયા થા, લાઈન થી લાઈન સુનાઈ પૂરી ઉન્હોને.
4: જી.
5: એ નહીં કે કમ સુનાયા હો, લેકિન પૂરા નહીં થા. એક હોતા ને પૂર ફૂલ સ્ક્રીન પે ફોર્મ નહીં, વન લાઈન ટાઈપ વાળા આઈડિયા થા. તો ઉન્હોને કહા અગલે મહિને કી ડેટે હૈ. જીતેન્દ્ર ને કહા મેં યે નહીં હો સકી, ઓર ડેટે પોસ્ટપોન કરૂંગા તો ફર વો હો જાયેગા. ઓર અલબત્તા વો પિક્ચર જીતેન્દ્ર સે મેરી ભી છૂટી પિક્ચર, મુજે ભી નહીં મિલી ઓર સલીમ સાહેબ કો ભી નહીં મિલી. ઉસકે બાદ મેં સાહેબા પિક્ચર જિનકે લિયે કર રહા થા, સાહેબા કે બાદ જબ વો કમ્પ્લીટ હો ગઈ તો ઉન્હોને કહા અગલા પ્રોજેક્ટ હમ કરતે હૈં, ઇસ બાર ઋષિ કપૂર કો સમજા દો કે અલગ પેર લેતે અપન, મતલબ ઋષિ કપૂર ઓર સંજય દત્ત નહીં લેતે, સંજય દત્ત ઓર સલમાન ખાન લેતે, વો દોનો સાથ મેં પડે હૈં, દોસ્ત ભી હૈં. તો મેં કહા સલીમ સાહેબ કે પાસ ચલતે, ઉનકો બોલતે યે બાત. વો સોચે અભી હમરી પિક્ચર રિલીઝ ભી નહીં હોઈ હૈ.
4: જી.
5: કમ્પ્લીટ હો ગઈ થી, અભી રિલીઝ હો ગઈ થી, બાકી પોસ્ટ પ્રોડક્શન ચલ રહા થા. તો મેં ઉન પ્રોડ્યુસર સાહેબ કો લેકે, ચાવલા સાહેબ, ડી કે ચાવલા નામ થા ઉનકા, ઉનકો લેકે ગયા ઇનકે પાસ. ઇન્હોને કહા પ્રોજેક્ટ એસા યે હૈ, યે હમને સોચા હૈ. ઉન્હોને કહા કોઈ બાત નહીં. તો સલીમ સાહેબ ને મુજસે કહા, વો મુજે રમેશ બોલાતે, રમેશ આપ યહાં બેઠીએ, હમ દોનો જરા અલગ બાત કરના ચાહતે.
4: ઓકે.
5: મેં હોલ મેં બેઠા રહા, યે અંદર બેડરૂમ વગેરે મેં ગયે, ઇન્હોને આપસ મેં બાત કર લી. દોનો વાર આયે બહોત ખુશ થે. તો
4: પૈસો વગેરે કી બાતે હોંગી,
5: પૈસો કી બાત થી ના, તો મેરે સામને નહીં કરના ચાહતે હોંગે. જો ભી હોગા, સલમાન ખાન કા ક્યા રેટ હોગા ઓર રાઇટર એઝ ઇનકા ક્યા રેટ હોગા, વો બાતચીત તય હો ગઈ. દોનો ખુશ થે. ઓર સલીમ સાહેબ ને મુજે કહા, રમેશ સબ ડિસાઇડ હો ગયા ભાઈ, સબ યે સેટિસફાઈડ હૈ, પૂછ લીજીએ ઇનસે. મેં કહા ક્યુ ચાહે, ચાવલા સાહેબ ઓકે, બોલે 100% ઓકે.
4: વાહ.
5: ઓકે હો ગયા સબ. હમ નિકલે, હમને જાના થા નેગેટિવ.

0: कटिंग का मुहूर्त होता है जब पिक्चर एंड में उस जमाने में, तो रेमनॉल्ड लैब में गए, नेगेटिव कटिंग का मुहूर्त किया, कैंची वो लगाई नीचे, जो लिफ्ट से नहीं आए सीढ़ियों से नीचे उतरे, जैसे कंपाउंड में आए मेरे प्रोड्यूसर साहब गिर गए। उनके बहुत शरीर बहुत हैवी था उनका,
1: जी जी जी,
0: बहुत पेट बहुत निकला हुआ ये सब वगैरह थक करके, और वो सब वो मालिक वो आ गया, रेमनॉल्ड मालिक उनका वो आ गया, और लोग जमा हो गए, हाथ पाथ देखा उन्होंने गड़बड़ है, तो रेमनॉल्ड वाले ने बोला प्लीज यहां से लेके जाओ। तो बाहर गाड़ी में उनको डाला,
1: हॉस्पिटल ले गए,
0: हॉस्पिटल से पहले घर लेके आए, क्योंकि जा चुके थे, मतलब वो देखा किसी डॉक्टर ने जो वहां बुलाया गया लोकल, उसने कहा नहीं, उनको वहां पीछे सीट पे लिटाया हुआ था, मैं ड्राइवर के साथ आगे बैठा था, उनकी गाड़ी थी, तारापुर गार्डन यहाँ पे आए और वहां रहते थे और वो चले गए। और इस तरह ये सलीम साहब का सब्जेक्ट जो है
1: अटक गया,
0: फिर अटक गया।
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490।
3: શુદ્ધ અને સ્વાદથી ભરપૂર સ્પાઇરન મસાલા, જે બનાવે દરેક રસોઈને સ્વાદિષ્ટ। 101 વર્ષોથી અમે પીરસીએ છીએ વિશ્વાસ, અને એ જ વિશ્વાસના કારણે લોકોના ઘરોમાં પહોંચે છે ખરો સ્વાદ।
4: સ્પાઇરન મસાલા લાવ્યા છે આકર્ષક ઓફર, 500 ગ્રામ અથાણા સંભાર સાથે મેળવો 100 ગ્રામ ગરમ મસાલા ફ્રી। સ્પાઇરન મસાલા, ગુજરાતનો ખરો સ્વાદ।

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: सुनी फिल्मों और रंगमंच के जाने माने निर्देशक रमेश तलवार से अपने इस दोस्त यूनुस खान की बातचीत. आज इस लंबी बातचीत का तीसरा भाग था. संपादन यूनुस खान, प्रस्तुतकर्ता जुबैर खान.
2: उजाले उनकी यादों की. Charlie.

0: देश की सुरीली धड़कन विविध भारती पर छाया गीत कार्यक्रम के लिए कीजिए थोड़ा सा इंतजार।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490।

0: साथियों, मीठे सुरीले गीतों के साथ छाया गीत का शेष भाग इस अंतराल के बाद।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર

0799-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0799-232-5890.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: उनसे चांद निकलता है किस तरह, पूछा जो उनसे चांद निकलता है किस तरह, जुल्फों को रुख पे डाल के झटका दिया कि यूं

0: आप सुन रहे हैं विविध भारती राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन। तराने नए पुराने कार्यक्रम सुनेगा थोड़ी ही देर में।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધી

0: नगर ने सीधी अर्जी के अपील करी न्याय मेळवी शको छो। फोन नंबर 079-232-5490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490।
1: શુદ્ધ અને સ્વાદથી ભરપૂર સ્પાઇરન મસાલા, જે બનાવે દરેક રસોઈને સ્વાદિષ્ટ। 101 વર્ષોથી અમે પીરસીએ છીએ વિશ્વાસ, અને એ જ વિશ્વાસના કારણે લોકોના ઘરોમાં પહોંચે છે ખરો સ્વાદ।
2: સ્પાઇરન મસાલા લાવ્યા છે આકર્ષક ઓફર। 500 ગ્રામ અથાણા સંભાર સાથે મેળવો 100 ગ્રામ ગરમ મસાલા ફ્રી। સ્પાઇરન મસાલા, ગુજરાતનો ખરો સ્વાદ।

0: ऐ माँ, तेरी सूरत से अलग भगवान की सूरत क्या होगी। दादी माँ फिल्म का गीत आप सुन रहे थे। मनाडे महेंद्र कपूर की आवाज़ें थी। मजरू सुल्तानपुरी ने इसे लिखा था और रोशन ने इस गीत की धुन बनाई थी। एक और गाना आपको सुनवा रहे हैं तारे जमीन पर इस फिल्म से। आप सुन रहे हैं कार्यक्रम तराने नए पुराने।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490।
2: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટ્ઝ પર આપ ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર। શ્રોતા મિત્રો, સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
3: અશોકા ધ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા।
2: એમ કે ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા।
4: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
3: આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા।
4: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની,
3: યે હે આર્ક બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490।

0: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वीको वज्रदंती, मजेदार नहीं असरदार, भारत का गम एक्सपर्ट।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490।

0: यारियां फिल्म का गीत आप सुन रहे थे, केके की आवाज थी, इरशाद कामिल के बोल थे, अनुपम आमोद का संगीत था। देश की सुरीली धड़कन विविध भारती से समय आप सुन रहे हैं कार्यक्रम तराने नए पुराने,
1: सुन रहे हैं विविध भारती।
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490।
3: શુદ્ધ અને સ્વાદથી ભરપૂર સ્પાઇરન મસાલા, જે બનાવે દરેક રસોઈને સ્વાદિષ્ટ। 101 વર્ષોથી અમે પીરસીએ છીએ વિશ્વાસ, અને એ જ વિશ્વાસના કારણે લોકોના ઘરોમાં પહોંચે છે ખરો સ્વાદ।
4: સ્પાઇરન મસાલા લાવ્યા છે આકર્ષક ઓફર, 500 ગ્રામ અથાણા સંભાર સાથે મેળવો 100 ગ્રામ ગરમ મસાલા ફ્રી। સ્પાઇરન મસાલા, ગુજરાતનો ખરો સ્વાદ।
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490।

58490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 07920328400.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490.

0: बाजार फिल्म की ये रचना आप सुन रहे थे, रचना पारंपरिक थी। इसे गाया था जगजीत कौर और पौमिला चोपड़ा ने। तराने नए पुराने कार्यक्रम इस समय आप सुन रहे हैं।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490।

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: પૂજા પ્લસ, માત્ર મંગળ મુહૂર્ત નક્કી કરો, દુલેરાજાને અમે સજાવીશું. પધારો અમારા દુલેરાજા ડિપાર્ટમેન્ટમાં. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.
0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસ રાજ્યના પ્રવાસે. જામનગર શહેરને રોશનીથી શણગારાયું. પ્રધાનમંત્રી આવતીકાલે સોમનાથ અમૃત પર્વમાં સહભાગી થશે. સૂર્યકિરણ એરોબેટિક્સ ટીમે આજે પૂર્વભ્યાસ દરમિયાન સાહસભર્યા કરતબ કરી લોકોને મંત્રમુગ્ધ કર્યા. કચ્છના બન્ની ઘાસિયા મેદાનમાં 4 આફ્રિકન ચિત્તાનું પુનર્વસન કરાશે. રાજ્યના કેટલાક જિલ્લામાં આગામી

0: 5 દિવસ હીટવેવની આગાહી. અને આઈપીએલ ક્રિકેટમાં લખનઉ સુપર જાયન્ટ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને જીતવા 204 રનનો લક્ષ્યાંક આપ્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 2 દિવસ રાજ્યના પ્રવાસે આવશે. તેઓ આજે જામનગરમાં રાત્રિરોકાણ કરશે. તેમના આગમનને લઈ મહાનગરપાલિકા અને પોલીસ દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. જામનગરમાં કાલાવડ, જામજોધપુર, ખંભાળિયા, દ્વારકા, ભાવનગર સહિત કર્મચારીઓને તહેનાત કરાયા છે. જામનગરમાં પ્રધાનમંત્રીનું સ્વાગત કરવા લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ અંગે એક સ્થાનિકનો પ્રતિભાવ સાંભળીએ.
1: प्रधानमंत्री जी जो जामनगर में विजिट के लिए आ रहे हैं उसकी वजह से लोगों में काफी उत्साह है. हम लोग आज प्रधानमंत्री जी की झलक के लिए और रोड शो देखने के लिए जाने वाले हैं. प्रधानमंत्री जी अगर जामनगर आएंगे तो हमें उसको देख के ये माहौल देख के काफी खुशी का माहौल दिख रहा है.
0: પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ નિમિત્તે સોમનાથ અમૃત પર્વની ભવ્ય ઉજવણી થઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આવતીકાલે આ ઉજવણીમાં સહભાગી થશે. ભારતીય વાયુસેનાની સુપ્રસિદ્ધ સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા પૂર્વાભ્યાસ દરમિયાન આજે પાયલોટના સાહસભર્યા કરતબ જોઈને સૌ આશ્ચર્યચકિત થઈ ગયા. સૂર્યકિરણ ટીમના વિંગ કમાન્ડર જન્મિત શર્માએ જણાવ્યું, સૂર્યકિરણ ટીમ હોક એમકે 132 જેટ એરક્રાફ્ટ દ્વારા આકાશમાં આવતીકાલે વિવિધ સાહસિક કરતબ રજૂ કરશે. અંદાજે 15 મિનિટ સુધી ચાલનારા એરોબેટિક શોમાં પાયલટો એકબીજા જેટની અત્યંત નજીકથી ફાઇટર પ્લેન ઉડાવવાની પોતાની ક્ષમતાનું પ્રદર્શન કરશે. સોમનાથ અમૃત પર્વ નિમિત્તે સોમનાથના પવિત્ર જ્યોતિર્લિંગ મંદિર પર વાયુસેનાના ચેતક હેલિકોપ્ટર દ્વારા વિશેષ પુષ્પવર્ષા કરાશે.
2: 90 મીટર ઊંચી ક્રેનથી વિશાળ કુંભને સોમનાથ મંદિરના શિખર સુધી લઈ જઈ મંત્રોચ્ચાર સાથે જળાભિષેક કરવામાં આવશે. સોમનાથ અમૃત પર્વ 2026ના વિશેષ અવસરે ભારતીય વાયુસેના દ્વારા જમીનથી હવા અને હવાથી હવામાં જ રહીને એકબીજા સાથે સંકલન સાધી અને પ્રભાસ ક્ષેત્રની ભૂમિમાં રોમાંચક અને દિલધડક કરતબો પણ દર્શાવાશે. ત્યારે આજે સૂર્યકિરણ એરોબેટિક્સ ટીમ દ્વારા હવાઈ નિરીક્ષણ તેમજ એર શોનું રિહર્સલ કરવામાં આવ્યું, જેને પગલે આકાશમાં દિલધડક દ્રશ્યો સર્જાયા. આજે સોમનાથ મંદિરના શિખર પર હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા પણ કરવામાં આવી. મયુર સોલંકી, આકાશવાણી સોમનાથ.
0: રાજ્યમાં ફરી એકવાર ચિત્તાની વાપસી થવા જઈ રહી છે. મધ્યપ્રદેશ બાદ ગુજરાત દેશનું બીજું રાજ્ય બનશે જ્યાં આફ્રિકન ચિત્તાનું પુનર્વસન કરાશે. કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ સત્તામંડળ એનટીસીએની ટીમ દ્વારા બન્ની ઘાસિયા મેદાનમાં 4 આફ્રિકન ચિત્તાને વસાવવા સત્તાવાર મંજૂરી અપાઈ છે. આગામી જુલાઈ કે ઓગસ્ટ સુધીમાં 2 નર અને 2 માદા ચિત્તાને કેન્યાથી કચ્છ લાવવાની પ્રક્રિયા હાથ ધરાશે, તેમ અમારા પ્રતિનિધિ હેમાંગ પટણીએ જણાવ્યું છે.
3: મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્ક બાદ હવે ગુજરાત દેશનું બીજું એવું રાજ્ય બનશે જ્યાં આફ્રિકન ચિત્તાનું પુનર્વસન કરાશે. કચ્છના બન્નીના ઘાસિયા મેદાનમાં કેન્દ્ર સરકાર અને નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટી દ્વારા ચિત્તાઓને વસાવવા માટે વિધિવત મંજૂરી આપી દેવામાં આવી છે. બન્ની વિસ્તારની ભૌગોલિક સ્થિતિ ચિત્તા માટે અનુકૂળ સાબિત થશે તેવું નિષ્ણાતો માની રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા 20 કરોડના ખર્ચે ચિત્તા સંરક્ષણ સંવર્ધન કેન્દ્ર ઉભો કરવાનું પણ આયોજન છે.
0: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદમાં આશરે 90 વર્ષ જૂના સનાતન રામધામ મંદિરમાં મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા. મંદિરમાં દર્શન પૂજન કરી શ્રી પટેલ મહાઆરતીમાં સહભાગી થયા અને તેમણે રાજ્યના નાગરિકોની સુખાકારી માટે મંગલ કામના કરી હતી. આ મંદિરની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠાના 10 દિવસના મહોત્સવના અંતિમ દિવસે શ્રી પટેલે મંદિરના ગર્ભગૃહમાં શાસ્ત્રોક્ત વિધિવિધાન અને મંત્રોચ્ચાર સાથે પૂજા કરી હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત 8મા હળપતિ સમાજના સમૂહ લગ્નોત્સવ સમારોહમાં પ્રભુતામાં પગલા માંડતા 32 નવદંપતિને આશીર્વાદ આપ્યા. આ પ્રસંગે શ્રી સંઘવીએ કહ્યું, હળપતિ સમાજ ક્યારેય માતા પિતાને વૃદ્ધાશ્રમમાં નથી મોકલતો, એ સંસ્કાર ગૌરવરૂપ છે. તેમણે યુવાનોને વ્યસન મુક્તિનો સંકલ્પ લેવા અનુરોધ કર્યો હતો. દરમિયાન શ્રી સંઘવીના હસ્તે જરૂરિયાતમંદોને આરોગ્ય સહાયના ચેકનું પણ વિતરણ કરાયું હતું. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ આજે સાસણગીરની મુલાકાત લીધી. તેમણે ખુલ્લી જીપમાં સાસણગીરમાં સિંહ દર્શન કર્યા. ત્યારબાદ શ્રી મોઢવાડિયાએ ગીર અને એશિયાટિક સિંહોના વૈશ્વિક પર્યટન વિકાસમાં સ્થાનિક પદાધિકારીઓ, હોટેલ સંગઠનના પ્રતિનિધિઓ, રહેવા માટેની જગ્યાના સંચાલકો, ટુરિસ્ટ ગાઇડ્સ તેમજ વન વિભાગના અધિકારીઓ સાથે સંવાદ યોજી તેમના પ્રશ્નો, સૂચનો અને અનુભવોને સાંભળ્યા હતા.

0: જંગલ સફારી કરી અને એ સફારીની અંદર ખૂબ અનુભવ મળ્યો. સિંહને પણ વિહરતા જોયા. બીજી જે જીવસૃષ્ટિ છે વન્ય પ્રાણીઓ, એ જીવસૃષ્ટિ પણ જોવા મળ્યું. અને સૌથી અહીંયા વખાણવા લાયક એ છે કે સફારીનો આખો રૂટ છે, એ રૂટ ખૂબ સારી રીતે મેન્ટેન કરેલો છે, જેથી ટુરિસ્ટને પણ કમ્ફર્ટ આવે. અને રસ્તામાં જે ટુરિસ્ટ હતા એ રાજ્યના હતા, રાજ્ય બહારના હતા, એ બધાને પણ એના અનુભવ પૂછે અને ખૂબ એ લોકોને સારો અનુભવ રહ્યો છે.
1: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/giv અને અમારા એક્સ હેન્ડલ airnews_abadને ફોલો કરશો. સુરેન્દ્રનગરમાંથી કાળી રેતીની ખનીજ ચોરી પકડાઈ છે. ચોટીલા તાલુકાના છેવાડે આવેલા ચિરોડા ભાદર ગામની સુખભાદર નદીમાં ખનીજ ચોરી થતી હોવાની માહિતી મળતા તંત્ર દ્વારા દરોડા પડાયા. તપાસ દરમિયાન કાળી રેતી સહિત 71 લાખ રૂપિયાથી વધુનો સામાન કબજે કરાયો હોવાનું ચોટીલાના નાયબ કલેક્ટર ST મકવાણાએ જણાવ્યું છે.
2: 120 ટન કાળી રેતી છે એ જપ્ત કરવામાં આવેલી છે. 71,32,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ચિરુડા ગામના રહેવાસી જોગીદાસ ભુરાભાઈ ખાચર અને જસદણના રહેવાસી જેસાભાઈ ભરવાડ આ બંને ઇસમો સામે જુદા જુદા કાયદા અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
1: હવામાન વિભાગે આગામી 5 દિવસ રાજ્યના કેટલાક જિલ્લામાં હીટવેવ એટલે કે ઉષ્ણ લહેર રહેવાની આગાહી કરી છે. દરમિયાન મહત્તમ તાપમાન 41-45 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. સત્તાવાર યાદી મુજબ બનાસકાંઠા, પાટણ, વડોદરા, સુરત, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, અમરેલી, ગીર સોમનાથ અને કચ્છમાં આવતીકાલે હીટવેવની સ્થિતિ સર્જાઈ શકે છે. ગત 24 કલાકમાં સૌથી વધુ 44 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રાજકોટ અને કંડલા વિમાન મથક પર નોંધાયું છે, જ્યારે અમરેલી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, વલ્લભ વિદ્યાનગર અને વડોદરામાં 43 ડિગ્રી, જ્યારે આ સિવાયના શહેર અને જિલ્લામાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી અને તેનાથી ઓછું રહ્યાના અહેવાલ છે. ક્રિકેટ. ઇન્ડિયન પ્રીમિયર લીગ IPL T20 ક્રિકેટમાં લખનૌ સુપર જાયન્ટ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને જીતવા 204 રનનો લક્ષ્યાંક આપ્યો. ચેન્નાઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાતી મેચમાં હાલ ચેન્નાઈની ટીમે 16 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 169 રન કર્યા છે. પહેલા બેટીંગ કરતા રિષભ પંતની આગેવાની હેઠળની લખનૌની ટીમ તરફથી સૌથી વધારે 85 રન જોશ ઇંગ્લિશે બનાવ્યા, જ્યારે ચેન્નાઈ તરફથી જેમી ઓવર્ટને સૌથી વધુ 3 વિકેટ લીધી છે. પંચમહાલમાં એક માર્ગ અકસ્માતમાં 3 યુવકના મોત થયાના અહેવાલ છે. મળતી માહિતી મુજબ અમદાવાદ ગોધરા રાજમાર્ગ પર આજે વહેલી સવારે દારૂણિયા ગામ પાસે બાઇક અને કાર વચ્ચે ટક્કર થતા 3 યુવકના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ ખોટી બાજુથી પૂર ઝડપે આવતા કાર ચાલક અને મોટરસાઇકલ વચ્ચે ટક્કર થતા તેમાં સવાર 3 યુવક નીચે પટકાયા હતા. 3 મૃતક દારૂણિયા ગામના રહેવાસી હતા. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 2 દિવસ રાજ્યના પ્રવાસે. જામનગર શહેરને રોશનીથી શણગારાયું. પ્રધાનમંત્રી આવતીકાલે સોમનાથ અમૃત પર્વમાં સહભાગી થશે. સૂર્યકિરણ એરોબેટિક્સ ટીમે આજે પૂર્વાભ્યાસ દરમિયાન સાહસભર્યા કરતબ કરી લોકોને મંત્રમુગ્ધ કર્યા. કચ્છના બન્ની ઘાસિયા મેદાનમાં 4 આફ્રિકન ચિત્તાનું પુનર્વસન કરાશે. રાજ્યના કેટલાક જિલ્લામાં આગામી 5 દિવસ હીટવેવની આગાહી. અને IPL ક્રિકેટમાં લખનૌ સુપર જાયન્ટ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને જીતવા 204 રનનો લક્ષ્યાંક આપ્યો. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
3: શ્રોતા મિત્રો, હવે સાંભળીએ વિશેષ જયમાલા કાર્યક્રમનો શેષ ભાગ.
4: લાહોલી રિયાસત કે પૂર્વ વજીર યાની મંત્રી રહ ચુકે થે. પરિવાર મેં કઈ જાબાઝ યોદ્ધા અપની સેવાએ દે રહે થે. એસે પરિવાર મેં આપકા જન્મ હુઆ ઓર બચપન સે હી શૌર્યતા કે કિસ્સે કહાનિયાં આપકો પ્રેરિત કરતે રહે. કહી ના કહી મન આતુર હોતા રહા કે આગે ચલકર ઉન્હે ભી કુછ એસા કરના હૈ જિસસે ઉનકા ઓર ઉનકે પરિવાર કા નામ રોશન હો ઓર દેશ મેં ઉન્હે એક પહેચાન મિલે.

93.9 મેગાહર્ટ્સ પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. થોડી જ વારમાં સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેલંગણામાં 9,400 કરોડ રૂપિયાની માળખાકીય અને ઔદ્યોગિક પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. પ્રધાનમંત્રી આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે, જામનગર શહેરને રોશનીથી શણગારાયું. ટીવીકેના વડા શ્રી જોસેફ વિજયે તમિળનાડુના મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો. યુક્રેન પર અમેરિકાની મધ્યસ્થામાં થયેલા યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવાનો રશિયાનો આક્ષેપ. અને આઈપીએલ ક્રિકેટમાં ચેન્નાઈ સુપર કિંગ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 5 વિકેટે હરાવ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે તેલંગણામાં લગભગ 9,400 કરોડ રૂપિયાના અનેક માળખાગત અને ઔદ્યોગિક પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યું. આ પ્રોજેક્ટથી સંયુક્ત રીતે જોડાણને મજબૂત બનાવવા, લોજિસ્ટિક કાર્યક્ષમતામાં સુધારો કરવા, સલામતી વધારવા અને લોકોને વધુ સારી રીતે મુસાફરી કરી શકે તેનો લાભ આપી શકાશે. સભાને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ભારત સૌર ઉર્જા ઉત્પાદનમાં અગ્રણી દેશોમાંના એક દેશ તરીકે ઉભરી આવ્યું છે. કેન્દ્ર દ્વારા લેવામાં આવેલા પગલાને કારણે ભારત પશ્ચિમ એશિયા સંઘર્ષથી થયેલ ઉર્જા સંકટનું અસરકારક રીતે સંચાલન કરી રહ્યું છે.
1: बीते सालों में सोलर पावर के मामले में भारत दुनिया के टॉप देशों में पहुंच चुका है. पेट्रोल में इथेनॉल ब्लेंडिंग को लेकर अभूतपूर्व काम हुआ है. पहले हमने 100% एलपीजी कवरेज पर फोकस किया, अब हम पाइप से सस्ती गैस पर फोकस कर रहे हैं, सीएनजी आधारित व्यवस्था को प्रमोट कर रहे हैं. ऐसे तमाम प्रयासों के कारण भारत इस बहुत बड़े वैश्विक ऊर्जा संकट का सामना कर रहा है.
0: प्रधानमंत्री नरेन्द्र मोदी वारंगल खाते पीएम

0: મિત્રા પાર્કનું ઉદઘાટન કરતાં કહ્યું કે એક સમય હતો જ્યારે ભારત વિશ્વની અગ્રણી અર્થવ્યવસ્થાઓમાં સ્થાન મેળવતું હતું. આ ક્ષેત્ર હવે વિસ્તરણના નવા તબક્કા માટે તૈયાર થઈ રહ્યું છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું કે પીએમ મિત્ર પાર્ક દેશના કાપડ ઉદ્યોગને નવી ગતિ આપશે, જેમાં પાર્કના એકમો ઉત્પાદન અને નિકાસને વેગ આપશે.
1: वारंगल का पीएम मित्र पार्क देश में टेक्सटाइल क्रांति को गति देगा. पीएम मित्र पार्क में लगने वाली यूनिट्स को केंद्र सरकार की योजनाओं का भी पूरा लाभ मिलेगा. उन्हें केंद्र सरकार की पीएलआई स्कीम से भी मदद मिलेगी. इस टेक्सटाइल पार्क से बड़ी संख्या में रोजगार का निर्माण होगा. खासतौर पर जो हमारी बहने बेटियां हैं उनके लिए अनेक अवसर बनने वाले हैं.
0: પ્રધાનમંત્રીએ હૈદરાબાદ પણજી આર્થિક કોરિડોરના ભાગરૂપે ગુડેબેલુર અને મહેબૂબનગર વચ્ચે રાષ્ટ્રીય ધોરીમાર્ગ 167ના ચાર માર્ગીય બાંધકામ અને સંગારેડ્ડી જિલ્લામાં જહીરાબાદ ઔદ્યોગિક વિસ્તારના વિકાસ માટે પણ શિલાન્યાસ કર્યો. ત્યારબાદ પ્રધાનમંત્રી મોદીએ હૈદરાબાદમાં કેન્સરના દર્દીઓ માટે વિશેષ સારવાર સુવિધા ધરાવતી સિંધુ હોસ્પિટલનું ઉદઘાટન કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવશે. શ્રી મોદી જામનગરમાં રાત્રિ રોકાણ કરશે. લાલ બંગલો સર્કલ ખાતે તેમનું સ્વાગત કરાશે. આવતીકાલે શ્રી મોદી સવારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરના પુનઃનિર્માણની 75મી વર્ષગાંઠ પ્રસંગે આયોજિત સોમનાથ અમૃત મહોત્સવમાં સહભાગી થશે. તેઓ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પણ ભાગ લેશે. શ્રી મોદી વિશેષ મહાપૂજામાં સહભાગી થયા બાદ કુંભ અભિષેક અને ધ્વજારોહણ વિધિમાં પણ ભાગ લેશે. આ પ્રસંગે સોમનાથમાં પ્રથમ વખત વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક્સ ટીમ દ્વારા ભવ્ય એર શો પણ યોજાશે. પ્રધાનમંત્રી આવતીકાલે વડોદરા ખાતે સરદારધામનું લોકાર્પણ કરશે અને જાહેરસભા સંબોધશે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે શરૂ થયેલા સોમનાથ અમૃત પર્વ 2026 નિમિત્તે આનંદ અને ઉત્સાહનું વાતાવરણ છે. અમૃત પર્વ પર નવીનીકૃત સોમનાથ મંદિરના શિખર પર 11 તીર્થસ્થળોના જળથી અભિષેક કરવામાં આવશે. આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં ધ્વજપૂજા અને મહાપૂજા યોજાશે. સાંભળીએ અમારા સંવાદદાતાનો એક અહેવાલ.
2: 90 मीटर ऊंची क्रेन की सहायता से एक विशाल धार्मिक कुंभ को मंदिर के शिखर तक पहुंचाया जाएगा, जहां वैदिक मंत्रोच्चार के बीच पवित्र जलाभिषेक अनुष्ठान संपन्न होगा. सोमनाथ अमृत पर्व 2026 के विशेष अवसर पर भारतीय वायुसेना भी प्रभास पाटन की पावन धरती पर रोमांचक हवाई करतब प्रस्तुत करेगी, जिसमें हवा से हवा और जमीन से हवा में समन्वित उड़ान प्रदर्शन दिखाई जाएंगे. आज सूर्य किरण एरोबेटिक टीम ने एयर शो के लिए हवाई निरीक्षण और रिहर्सल किया, जिससे आसमान में मनमोहक दृश्य देखने को मिले. आज हेलीकॉप्टर से मंदिर के शिखर पर पुष्प वर्षा की गई. मयूर सोलंकी, आकाशवाणी समाचार, सोमनाथ.
0: તમિલગાવ વેત્રી કઝગમ ટીવીકેના વડા શ્રી જોસેફ વિજયે આજે તમિળનાડુના મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો છે. તેમણે આજે ફોર્ટ સેન્ટ જ્યોર્જમાં મુખ્યમંત્રી કાર્યાલયની મુલાકાત લીધી હતી અને દરેક પરિવારને 200 યુનિટ મફત વીજળી પૂરી પાડવા, મહિલાઓની સુરક્ષા અને ડ્રગ્સની હેરાફેરી સામે લડવા માટે ખાસ એકમોની સ્થાપના સહિત અનેક ફાઇલોને મંજૂરી આપી હતી. શ્રી વિજયે જનતાને સરકારમાં વિશ્વાસ રાખવા અપીલ કરતા કહ્યું હતું કે તેઓ બધા માટે સરળ અને પારદર્શક શાસન સુનિશ્ચિત કરશે. ધારાસભ્યોના શપથ ગ્રહણ માટે આવતીકાલે રાજ્ય વિધાનસભા સત્ર યોજાશે. નવી રચાયેલી સરકારને બુધવાર સુધીમાં બહુમતી સાબિત કરવા કહેવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા ડોક્ટર હિમંતા બિસ્વા શર્માએ ભારતીય જનતા પાર્ટી અને એનડીએ બંને વિધાનસભાના પક્ષોના નેતા તરીકે ચૂંટાયા છે. આજે આસામના ગુવાહાટીમાં યોજાયેલી બેઠકમાં રણજીતકુમાર દાસ, બિસ્વજીત તૈમરી, અજંતા નિયોગ, રાજદીપ રોય સહિત ભાજપના 8 ધારાસભ્યોએ 10 આસોમ ગણ પરિષદ અને બીપીએફ ધારાસભ્યોની હાજરીમાં એનડીએના નેતા તરીકે ડોક્ટર હિમંતા બિસ્વા શર્માના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેમાં ભાજપના કેન્દ્રીય નિરીક્ષક અને કેન્દ્રીય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ તેમને ભાજપ અને એનડીએ બંનેના નેતા જાહેર કર્યા હતા. શ્રી શર્મા લોકભવનમાં રાજ્યપાલને મળ્યા અને સરકાર બનાવવા માટે 102 ધારાસભ્યોની સહી કરેલો પત્ર સુપરત કર્યો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ @eirnews_abad ફોલો કરશો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંભવિત પૂર અને ગરમીનો સામનો કરવા માટે દેશની તૈયારીઓની સમીક્ષા કરી. આજે નવી દિલ્હીમાં એક ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરતા શ્રી શાહે કેન્દ્ર સરકારની એજન્સીઓની તૈયારીઓનું મૂલ્યાંકન કર્યું. શૂન્ય જાનહાની અને ન્યૂનતમ સંપત્તિને નુકસાન થાય તે સુનિશ્ચિત કરવા માટે પ્રારંભિક ચેતવણી પ્રણાલીઓ, સંસાધનોની જમાવટ અને આંતર એજન્સી સંકલનની સમીક્ષા કરી. તેમણે દેશભરમાં લાંબા ગાળાના પૂર નિવારણ પગલાંની પ્રગતિની પણ સમીક્ષા કરી. ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે તેમના મંત્રીમંડળનું

0: વિસ્તરણ કર્યું, જેમાં 6 ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ મંત્રી તરીકે શપથ લીધા. વધુમાં 2 રાજ્યમંત્રીઓને બઢતી આપવામાં આવી અને તેમને સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો. રાજ્યપાલ આનંદીબેન પટેલે લખનૌના જનભવનમાં આયોજીત એક સમારોહમાં પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા. રશિયાએ યુક્રેન પર અમેરિકાની મધ્યસ્થામાં થયેલા યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે. યુક્રેનના અધિકારીઓએ જણાવ્યું છે કે છેલ્લા 24 કલાકમાં રશિયન હુમલાઓમાં 1 વ્યક્તિનું મોત થયું છે અને અનેક લોકો ઘાયલ થયા છે. યુક્રેનના ખેરસન પ્રદેશના વડા અલેક્ઝાન્ડર પ્રકુડીને ખેરસન પ્રદેશમાં 7 લોકો ઘાયલ થયાની જાણ કરી હતી. યુક્રેનિયન વાયુસેનાએ કહ્યું કે તેણે રાત્રે છોડવામાં આવેલા તમામ 27 રશિયન હુમલા અને ડિકોય ડ્રોનને નષ્ટ કરી દીધા છે. દરમિયાન રશિયાના સંરક્ષણ મંત્રાલયે આરોપ લગાવ્યો કે કીવે 1000થી વધુ યુદ્ધવિરામ ઉલ્લંઘન કર્યા છે. આ દરમિયાન અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે રશિયા અને યુક્રેન બંને નાઝી જર્મનીની હારની યાદમાં ઉજવાતા વિજય દિવસની ઉજવણી માટે શનિવારથી સોમવાર સુધી યુદ્ધવિરામનું પાલન કરવા સંમત થયા હતા. આઈપીએલ ક્રિકેટમાં ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે લખનૌ સુપર જાયન્ટ્સને 5 વિકેટથી હરાવ્યું. લખનૌએ પહેલા બેટીંગ કરી નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 203 રન કર્યા. જવાબમાં ચેન્નાઈની ટીમે 19.2 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 208 રન કરી મેચ જીતી લીધી હતી. દરમિયાન અન્ય એક મેચ હાલ રાયપુરમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાઈ રહી છે. હાલમાં મળતા અહેવાલ મુજબ મુંબઈની ટીમે 4 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 34 રન કર્યા છે. પાકિસ્તાનના અશાંત ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં પોલીસ ચોકી પર થયેલા આત્મઘાતી હુમલામાં 15 સુરક્ષા કર્મચારીઓ માર્યા ગયા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું હતું કે ગઈકાલે સુરક્ષા કર્મચારીઓએ પોલીસ ચોકી પાસે આવી રહેલા વિસ્ફોટકોથી ભરેલા વાહન પર ગોળીબાર કર્યો હતો, જેના કારણે મોટો વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ પછી બંદૂકધારીઓના એક મોટા જૂથે પોલીસ ચોકી પર હુમલો કર્યો, જેમાં ભારે ગોળીબાર શરૂ થયો. શક્તિશાળી વિસ્ફોટથી પોલીસ ચોકી સંપૂર્ણપણે નાશ પામી હતી અને ઘણા સુરક્ષા કર્મચારીઓ કાટમાળ નીચે દટાઈ ગયા હોવાના અહેવાલ છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેલંગાણામાં 9400 કરોડ રૂપિયાની માળખાકીય અને ઔદ્યોગિક પરિયોજનાનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. પ્રધાનમંત્રી આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે, જામનગર શહેરને રોશનીથી શણગારાયું. ટીવીકેના વડા શ્રી જોસેફ વિજયે તમિળનાડુના મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો. યુક્રેન પર અમેરિકાની મધ્યસ્થામાં થયેલા યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવાનો રશિયાનો આક્ષેપ. અને આઈપીએલ ક્રિકેટમાં ચેન્નાઈ સુપર કિંગ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 5 વિકેટે હરાવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: શ્રોતા મિત્રો, થોડી જ વારમાં સાંભળશો કાર્યક્રમ હવા મહેલ.